નમસ્કાર. વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે શુક્રવાર, શ્રાવણ માસની 9મી તિથિ, શક સંવત 1948, એટલે કે તારીખ 31 જુલાઈ સન 2026. અત્યારે સવારના 5:58 થવા આવી છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું, રાજેશ્વરી પવાર, હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યની નવી ઉદ્યોગ નીતિ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર બનાવવાનો રોડમેપ અને તેમાં એમએસએમઈને પણ વિશેષ પ્રોત્સાહન અપાયું હોવાનું જણાવતા મુખ્યમંત્રી. રાજ્યમાં અનેક જિલ્લામાં આગામી બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી. વહીવટીતંત્ર અને પોલીસતંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના 11 જિલ્લામાં આજે શૈક્ષણિક કાર્ય બંધ. શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી વધુ એક મહિલા 36 લાખની કિંમતના સોના સાથે ઝડપાઈ. અને રાજ્યના માનુષ શાહ અને માનવ ઠક્કરે કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્યની નવી ઉદ્યોગ નીતિ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર બનાવવાનો રોડમેપ છે, જેમાં પ્રથમવાર ઇન્સેન્ટીવ વિતરણની જોગવાઈ સાથે એમએસએમઈને પણ વિશેષ પ્રોત્સાહન અપાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવનિયુક્ત હોદ્દેદારોના શપથગ્રહણ સમારોહમાં આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું, ગુજરાત હવે સેમીકન્ડક્ટર પ્લાન્ટ્સ, ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર અને ડેટા સેન્ટર જેવા ભાવિ ક્ષેત્રોમાં અગ્રેસર બની રહ્યું છે. રાજ્ય સરકાર ઉદ્યોગકારોની પડખે છે તેમ જણાવી શ્રી પટેલે મેક ઇન ગુજરાત, મેક ફોર વર્લ્ડના લક્ષ્ય સાથે 5 ટ્રિલિયન ઇકોનોમી અને વિકસિત ભારત 2047ના નિર્માણ માટે ઉપસ્થિત સૌ ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું. રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી પોલીસ તંત્ર અને વિવિધ જિલ્લા વહીવટીતંત્ર આગોતરી તૈયારીઓ સાથે સજ્જ છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સાથે સંકલન સાધીને સ્થાનિક પોલીસને પણ રાહત બચાવ કામગીરીમાં જોડવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોની સાથે પશુધનને પણ સુરક્ષિત સ્થળે ખસેડવા વિવિધ વિભાગો સાથે મળીને સંયુક્ત ઇવેક્યુએશન પ્લાન બનાવ્યો હોવાનું રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું હતું. વિવિધ જિલ્લા કલેક્ટરો દ્વારા પણ ભારે વરસાદની આગાહીને લઈને આગોતરા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. દરમિયાન અમદાવાદ જિલ્લામાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર

0: સજ્જ હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ નાગરિકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી.
1: 31 તારીખ માટે અમદાવાદ જિલ્લાના સ્કૂલ કોલેજીસમાં રજા જાહેર કરવામાં આવી છે. આપણે પાસે જિલ્લામાં 3 ટીમ્સ અવેલેબલ છે, સ્પેસિફિક ટીમ. 1 એનડીઆરએફ ટીમ અવેલેબલ છે અને 2 એસડીઆરએફ ટીમ અવેલેબલ છે. આ ત્રણેય ટીમ આપણે ધોલકા, બાવલા અને સાણંદમાં સ્ટેશન છે અને જે તાલુકામાં અમે લોકોને જરૂરિયાત પડશે એ તાલુકામાં એ લોકોનો ઉપયોગ કરવાનો છે. બધા લોકોને અપીલ છે, કારણ કે શક્યતા ભારે વરસાદની છે, તો જ્યાં સુધી એકદમ કોઈ ઇમરજન્સી સિચ્યુએશન ના હોય ત્યાં સુધી ઘરોમાંથી ન નીકળવાની એક અપીલ છે.
0: અમદાવાદના વિરમગામ તાલુકામાં થુલેટા ડેમ અંગે વિવિધ માધ્યમોમાં ચાલી રહેલા અહેવાલો અંગે ચેકડેમના મૂળ માળખાને કોઈ નુકસાન ન થયું હોવાનું તંત્રએ જણાવ્યું છે. ભારે વરસાદને કારણે માત્ર પાડાનું ધોવાણ થતાં નીચાણવાળા 5 ગામોના લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું છે. અમદાવાદ શહેરમાં અતિભારે વરસાદની આગાહીને લઈને ફાયર વિભાગ દ્વારા 19 મિની ફાઇટર સહિત 17 ઇમરજન્સી ટેન્ડર સ્ટેન્ડ બાય રખાયા છે. તમામ ફાયર સ્ટેશન દર 3 કલાકે સંબંધિત વિસ્તારમાં નિરીક્ષણ કરશે. તાપીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઉકાઈ તાલુકામાં નીચાણવાળા વિસ્તારના લોકો અને આશ્રમ શાળાના 139 જેટલા બાળકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ નાગરિકોને કટોકટીની પરિસ્થિતિમાં તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી.
2: મારી એક વિનંતી જે છે દરેક તાપીજન પાસેથી આ છે કે આવતા 36 કલાક આપણા માટે બહુ જ અગત્યના છે. બહુ તો નીચાણવાળો વિસ્તાર છે કે કાચા ઘર છે કે જ્યાં શિફ્ટની જરૂરિયાત જણાય છે. અત્યારે તંત્રની ટીમો જે આમ કામમાં લાગેલા છે અને વધારેથી વધારે સહયોગ આપો. ત્યાં શેલ્ટર હોમમાં બધી વ્યવસ્થાઓ જે છે, સાથે સાથે જે પશુધનને જે છે બધાને ખોલીને રાખો તો એ આપણી રીતે જે છે આમાં સેટ થઈ શકે છે. અને સાથે સાથે ક્યારે પણ કોઈ નાની ઘટના હોય કે મોટી ઘટના હોય જિલ્લા વહીવટીતંત્રનો તાલુકા લેવલે કે સરપંચ લેવલે કે જિલ્લા કક્ષાએ ધ્યાન દોરો.
0: મહેસાણામાં તંત્ર દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ હોવાનું જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિએ જણાવ્યું હતું.
3: મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવેલી છે. તમામ તાલુકા મથકે કંટ્રોલ રૂમ ચાલુ છે. વર્ગ 2 કક્ષાના અધિકારીઓની ત્યાં પણ એક નોડલ અધિકારી તરીકે નિમણૂક કરેલ છે. એ જ રીતે જિલ્લાનો પણ કંટ્રોલ રૂમ અત્યારે આપણો ચાલુ છે. મેં અગાઉ કહ્યું એમ જિલ્લા કંટ્રોલ રૂમમાં 220 222 અને 220 299 નંબર ઉપર કોઈપણ વ્યક્તિ જિલ્લાના કોઈપણ ગ્રામ્ય વિસ્તારના કે શહેરી વિસ્તારના કોઈપણ ગામમાં નાનો મોટો બનાવ બને તો તાત્કાલિક અહીંયા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા હું બધાને અનુરોધ કરું છું.
0: અમરેલીમાં ફાયર અને એનડીઆરએફ ટીમોને સ્ટેન્ડ બાય રખાય છે. મોરબીમાં એસડીઆરએફની 1 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દ્વારકામાં માછીમારોને દરિયો ન ખેડવા અને બોટ સલામત સ્થળે બાંધવાની સૂચના આપવામાં આવી છે. રાજકોટમાં સગર્ભા માતાઓ, ગંભીર દર્દીઓના આગોતરા સ્થળાંતર, ગ્રામ્ય કક્ષાએ શેલ્ટર હોમ અને આરોગ્ય કીટની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવામાં આવી છે. તો માર્કેટ યાર્ડ ખાતે અનાજનો જથ્થો પલળી ન જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ડાંગમાં પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના પશુપાલકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ગઈકાલે અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને આપત્તિ વ્યવસ્થાપનની બેઠકમાં તૈયારીઓની સમીક્ષા કરાઈ. તો પંચમહાલ, સુરત, વડોદરા અને નવસારી સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ યાઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonyaiar.gov.in/u અને અમારા એક્સેન્ડલ યાઈઆર ન્યૂઝ અંડરસ્કોર ABADને ફોલો કરશો. ભારે વરસાદની આગાહીને પગલે સંભવિત સ્થિતિને ધ્યાને રાખી રાજ્યમાં 11 જિલ્લાની શાળા કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. આ તમામ જિલ્લાઓમાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. અમદાવાદ, વડોદરા, ડાંગ, નવસારી સહિત 11 જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. દરમિયાન અમદાવાદમાં મહાનગરપાલિકા સંચાલિત તમામ આંગણવાડીઓ 3 ઓગસ્ટ સુધી બંધ રહેશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે આજે નર્મદા જિલ્લામાં અતિ ભારેથી ભારે વરસાદ માટે રેડ એલર્ટ, જ્યારે અમદાવાદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ અંગે હવામાન વિભાગના વડા એ.કે. દાસે વધુ માહિતી આપી.
4: 31 जुलाई के लिए एक्सेप्शनली हैवी रेनफॉल का वार्निंग दिया गया है. रेड वार्निंग के साथ नर्मदा डिस्ट्रिक्ट के लिए दिया गया है और जो एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है अहमदाबाद, आनंद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, दांग, नवसारी, बलसाड, तापी, दमन, दादरा नगर हवेली, दक्षिण के सारे जिला ही रेड वार्निंग में है. 16 अगस्त में रेड वार्निंग भावनगर और बोटाट के लिए दिया गया है.
0: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલાક

તાલુકામાં વરસાદ નોંધાયો છે. શક્તિપીઠ અંબાજી ખાતે મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજ્યના કેટલાક તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરમાં વહેલી સવારે 4 વાગ્યા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પણ વહેલી સવારે હળવો વરસાદ વરસ્યો હતો. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વધુ એક મહિલા 36 લાખની કિંમતના સોના સાથે ઝડપાઈ. દુબઈથી અમદાવાદ આવી પહોંચેલી એક મહિલા મુસાફરની તપાસ કરતા તેમની પાસેથી માન્ય દસ્તાવેજો વિનાના 24 કેરેટના 240 ગ્રામ વજનના સોનાના ઘરેણા મળી આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી છેલ્લા એક સપ્તાહમાં જ 75 લાખથી વધુની કિંમતનું સોનું પકડી પાડવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે એટીએસના મુખ્ય મથકની મુલાકાત લઈ એટીએસ અને ચેતક કમાન્ડો ફોર્સની કામગીરી અને ઓપરેશનલ ક્ષમતાઓનું નિરીક્ષણ કર્યું. તેમણે સમીક્ષા બેઠક યોજી રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને પડકારો સામે લડવા માટેની વ્યૂહરચના પર ખાસ ભાર મૂક્યો. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ જામનગર ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈની મુલાકાત લઈ સંસ્થાના વિવિધ વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી. તેમણે આઈટીઆઈના વિદ્યાર્થીઓ દ્વારા રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે તેવા તૈયાર કરાયેલા 15 જેટલા વિભિન્ન મોડલ અને પ્રોજેક્ટ્સનું પ્રદર્શન નિહાળ્યું. શિક્ષણ રાજ્યમંત્રી રેવાભાઈ જાડેજાએ બોટાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતેથી જિલ્લા સમરસ વિદ્યાસેતુ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે મંત્રીએ વિદ્યાર્થીઓને ફરી શાળાએ લાવવાની કામગીરી કરવા બદલ 10 શિક્ષકોને સન્માનિત કર્યા. નવી દિલ્હી ખાતે રમાયેલી 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં ભારતીય પુરૂષ ટીમે મલેશિયાને 3-2થી હરાવી સુવર્ણચંદ્રક જીત્યો. ભારતીય ટીમે મલેશિયાના સિદી ફેવનજુંગને 11-7, 11-7થી પરાજય આપી સુવર્ણચંદ્રક જીત્યો. વિશ્વ ટેબલ ટેનિસ ડબલ્સ રેન્કિંગમાં વિશ્વની બીજા નંબરની જોડી ગણાતા ગુજરાતના માનવ ઠક્કર અને માનુષ શાહે આ ટુર્નામેન્ટમાં અદભુત પ્રદર્શન કર્યું. આગામી 15 ઓગસ્ટે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અમરેલી ખાતે કરાશે અને તૈયારીઓને ધ્યાને રાખીને જિલ્લા વહીવટીતંત્ર સજ્જ થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીમાં રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજ્યની નવી ઉદ્યોગ નીતિ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર બનાવવાનો રોડમેપ અને તેમાં એમએસએમઈને પણ વિશેષ પ્રોત્સાહન અપાયું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં અનેક જિલ્લામાં આગામી 2 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી, વહીવટી અને પોલીસ તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના 11 જિલ્લામાં આજે શૈક્ષણિક કાર્ય બંધ, શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી વધુ એક મહિલા 36 લાખની કિંમતના સોના સાથે ઝડપાઈ. રાજ્યના માનુષ શાહ અને માનવ ઠક્કરે કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: હમારે મા બાપ ને હમારે સાથ કિયા, અબ જમાના બદલ ગયા, વી આર ઇન ડિજિટલ ઇરા ઓર ઇન્ફોર્મેશન ફ્રી ફ્લોટિંગ અવેલેબલ હૈ. તો ઇસલી ઇમ્પોર્ટન્ટ હૈ કે બાર બાર વર્કશોપ્સ રખના, રોલ પ્લે બતાના, ઉન્હે કૈસે કમ્યુનિકેટ કરના, યે સબ બતાના બહોત જરૂરી હૈ.
3: ફિલ્મ લેખિકા વિભા સિંહ કરેંગી ઇસ કાર્યક્રમ કા વિચાર મંથન.
4: આજકલ હમ બહોત બાતે સુનતે હૈ કે કિતની મહેનત સહી હૈ ઓર કિતની નહીં સહી હૈ, વો એક અલગ ડિસ્કશન હૈ, પર હાર્ડ વર્ક કા કોઈ રિપ્લેસમેન્ટ નહીં હૈ. યે બચ્ચોં કો જાનના બહોત જરૂરી હૈ.
3: તો સુનિયે વિવિધા મેં સૃજન ભારતી 2 અગસ્ત દિન મેં 11 બજે સિર્ફ વિવિધ ભારતી પર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પેપર લીક રોકવા અને પારદર્શક પરીક્ષા પ્રણાલી માટે સરકાર પ્રતિબદ્ધ. સંસદમાં જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં 18ના મોત, જ્યારે 24 લોકો ભૂગર્ભમાં દટાયા. હવામાન વિભાગની આગામી 48 કલાક દરમિયાન ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદની આગાહી. અંડર 17 વિશ્વ ચેમ્પિયનશીપમાં ભારતીય કુસ્તીબાજ નિકિતા સેહરાવતે રજત ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 બંને ગૃહમાં પસાર થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી બનાવવા માટે સતત એક પછી એક પગલાં લઈ રહી છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા ઘણા દાયકાઓથી દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પેપર લીકની સમસ્યાઓનો સામનો કરી રહી છે અને તેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.
1: इस बिल को पास कर दिया है. अब विश्वस्त परीक्षा पद्धति की दिशा में जाने में एक महत्वपूर्ण काम पूर्ण हुआ है. काम आगे भी चलता रहेगा. हम ऐसी परिस्थितियों को लंबे समय तक नहीं चलने देंगे. इस विश्वास के साथ साथियों, आइए हम सब मिल करके विकसित भारत के स्वप्न को पूर्ण करने के लिए कंधे से कंधा मिलाकर के चले. बहुत बहुत धन्यवाद.
0: શ્રી મોદીએ ભાર મૂક્યો કે કોઈપણ રાજ્યમાં પરીક્ષામાં ગેરરીતિ આચરનારા પરીક્ષા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
1: પિછલે કઈ દશકો સે હર રાજ્ય ઓર કેન્દ્ર સરકાર ઇસ પ્રકાર કી પેપર લીક કી પરેશાની ઝેલ રહા હૈ. બચ્ચો કે ભવિષ્ય કો ભી ઇસકે કારણ સંકટ પેદા હો રહા હૈ. ઇન સબ કો ધ્યાન મે રખતે હુએ દેશવ્યાપી સભી રાજ્યો મે ભી ઓર કેન્દ્ર મે ભી શિક્ષા પદ્ધતિ મે સુધાર અનિવાર્ય હો ગયા. ટેકનોલોજી કે ભરપૂર ઉપયોગી આવશ્યકતા હો ગઈ ઓર સાથ સાથ ફિર સે કોઈ પેપર માફિયા પેપર લીક કરને વાલી ગેંગ દેશ કે બચ્ચો કે ભવિષ્ય કે સાથ ખિલવાડ કરને વાલી ગેંગ ઉનકો બક્સા નહીં જાયેગા.
0: સંસદે જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. રાજ્યસભાએ ગઈકાલે તેને મંજૂરી આપી, જ્યારે બુધવારે લોકસભામાં આ બિલ પસાર થયું હતું. જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આ બિલ રજૂ કર્યું હતું. આ વિધેયકમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકત જપ્ત કરવા જેવી ઘણી આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે. આવા કેસોના ઝડપી નિકાલ માટે દરેક રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રને દૈનિક સુનાવણી માટે વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલત સ્થાપિત કરવાની પણ જોગવાઈ છે. અગાઉ ગૃહમાં બિલ રજૂ કરતા ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું કે કોઈને પણ વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં નાખવા દેવામાં આવશે નહીં. સંસદે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026ને ગઈકાલે મંજૂરી આપી દીધી છે. રાજ્યસભાએ બુધવારે આ બિલ પસાર કર્યું હતું. ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971માં વધુ સુધારો કરવા માટે આ બિલ રજૂ કર્યું. આ વિધેયકનો ઉદ્દેશ્ય વંદે માતરમ અને રાષ્ટ્રગાન, જણગણમન અને સમાન બંધારણને સંરક્ષણ આપવાનો છે. આ ગુનાઓ માટે 3 વર્ષની કેદ, દંડ અથવા બંને સજા થઈ શકે છે. પાકિસ્તાનમાં બલુચિસ્તાન પ્રાંતમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં 18 લોકોના મોત થયા હતા, જ્યારે 24 લોકો ભૂગર્ભમાં ફસાઈ ગયા છે. માહિતી અનુસાર ઘાતક વિસ્ફોટના કલાકો પછી શરૂઆતમાં 7 ખાણીઓના મૃતદેહ મળી આવ્યા હતા અને બાદમાં 11 વધુ મૃતદેહો મળ્યા હતા. સરકારી ખાણ નિરીક્ષકે જણાવ્યું કે જ્યાં સુધી ફસાયેલા બધા ખાણીઓ મળી ન આવે ત્યાં સુધી બચાવ કામગીરી ચાલુ રહેશે. પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા નાગરિકો પર કરાયેલી હિંસા બાદ જમ્મુ અને કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે, જેમાં 40થી વધુ લોકો માર્યા ગયા છે. સ્થાનિક સત્તાવાળાઓ હવે મૂળભૂત અધિકારોની માંગ કરતા મહિલા પ્રદર્શનકારીઓને નિશાન બનાવી રહ્યા છે. રાવલકોટ અને મીરપુરમાં દમનનો વિરોધ કરી રહેલી મહિલાઓ પર સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો છે. આ તણાવ વચ્ચે જ પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પ્રાદેશિક ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે દેખાવકારોએ પોતાની માંગણીઓ સ્વીકારવા માટે ઇસ્લામાબાદ પર દબાણ લાવવા મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરવાનો નિર્ણય પણ લીધો છે. વિશ્લેષકોનો દાવો છે કે વિરોધ શરૂ થયા પછી માર્યા ગયેલા લોકોની કુલ સંખ્યા 125ને વટાવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે નશામુક્ત ભારત અને વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા નશામુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવશે. રાજ્યસભામાં પ્રશ્નકાળમાં પૂરક પ્રશ્નોનો જવાબ આપતા કેન્દ્રીય યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું, દેશને નશામુક્ત બનાવવા તમામ આધ્યાત્મિક સંગઠન, કોલેજ, વિશ્વવિદ્યાલય અને મેરા ભારતના યુવાનો એક મંચ પર આવી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ મારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abid ને ફોલો કરશો. હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. માછીમારોને આવતીકાલ સુધી દરિયો ન ખેડવા જવાની સૂચના પણ આપવામાં આવી છે. અમારા સંવાદદાતા જણાવે છે કે રાજ્ય વહીવટીતંત્ર સતર્ક છે અને તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
2: મોસમ વિભાગને આજ મધ્ય ઓર દક્ષિણ ગુજરાત કે 13 જિલ્લો મેં અત્યધિક ભારી બારિશ કા રેડ અલર્ટ જારી કિયા હૈ, જિનમે અહેમદાબાદ, આણંદ, સુરત, નવસારી ઓર વલસાડ જિલ્લે શામિલ હૈ. સભી ઉચ્ચ જોખિમ વાલે ક્ષેત્રો મેં પ્રશાસન ઓર આપદા પ્રબંધન ટીમે પૂરી તરહ સે મુસ્તૈદ હૈ. એહતિયાત કે તોર પે અહેમદાબાદ, નવસારી, ભરૂચ સહિત કઈ પ્રભાવિત જિલ્લો મેં આજ સ્કૂલ ઓર કોલેજ બંધ રહેંગે. ઇસ બીચ રાજ્ય સરકાર ને જિલ્લા પ્રશાસન કો નીચલે ઓર બાઢ કે આશંકા વાલે ક્ષેત્રો મેં રહેને વાલે લોગો કો તેજી સે શેલ્ટર હોમ મેં સ્થાનાંતરિત के सख्त निर्देश दिए है. अपर्णा खुंड, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: આ સાથે જ મધ્ય મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે માટે જે વરસાદ છે તેમના માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આજે અરૂણાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, કર્ણાટક, કેરળ અને માહેના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આઈએમડી આગામી 2 દિવસ દરમિયાન દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, બિહાર, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારત, પંજાબ, કોકણ, ગોવા, ઓડિશા, તેલંગાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ આવી જ હવામાનની પરિસ્થિતિઓની આગાહી છે. હવામાન વિભાગે આંદામાન અને નિકોબાર ટાપુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઝારખંડ, લક્ષદ્વીપ, તેલંગાણા, વિદર્ભ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં દિવસ દરમિયાન વીજળી અને જોરદાર પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ ભારત, છત્તીસગઢ, ગુજરાત ક્ષેત્ર અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની આગાહી છે. કેરલમમાં આજે 14 જિલ્લામાંથી 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના 3 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કેરલમમાં આવતીકાલે પણ ભારે વરસાદની આગાહીની સાથે 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અંડર 17 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય કુસ્તીબાજ નિકિતા સહેરાવતે રજત ચંદ્રક જીત્યો છે, જ્યારે કામના બબલ અને ગરિમાએ અઝરબૈજાનના બાકુમાં મહિલા સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. 57 કિલોગ્રામ કેટેગરીની ફાઇનલમાં

0: ગીતાને અમેરિકાની એપેનેસા એલિસન સામે શૂન્ય 6-4નો સામનો કરવો પડ્યો. 49 કિલોગ્રામ કેટેગરીમાં કામના બબલે ત્રીજા સ્થાન માટે પ્લેઓફ મેચમાં રશિયાની ખેલાડીને 3-2થી હરાવી, 73 કિલોગ્રામ કાંસ્યચંદ્રક મેચમાં ગરિમાએ સ્પેનની પોલા બેનેક્સા પેરેઝને હરાવી હતી. ગ્લાસ્ગો ખાતે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય વેટલિફ્ટર લવપ્રીત સિંહે પુરૂષોના 110 કિલોગ્રામ વર્ગમાં રજત ચંદ્રક જીત્યો હતો, જ્યારે સીમા કાલીરામનાએ મહિલા ડિસ્કસ થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલા ડિસ્કસ થ્રો સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ સીમા કાલીરામન્નાને અભિનંદન આપ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કાલીરામન્નાની સિદ્ધિની પ્રશંસા કરતા કહ્યું કે તે તેમની દ્રઢતા, સમર્પણ અને સખત મહેનતનું પ્રમાણ છે. આ સફળતા યુવા મહિલાઓને રમતગમતમાં શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપશે. ઓસ્ટ્રેલિયા 8મા દિવસે 110 મેડલ સાથે સ્પર્ધામાં આગળ રહ્યું, જ્યારે ભારત 70 મેડલ સાથે 10મા સ્થાને હતું. ભારતના મેડલની સંખ્યામાં 3 સુવર્ણ, 10 રજત અને 4 કાંસ્યનો સમાવેશ થાય છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
1: આજના અખબારોમાં ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી અને જંતર મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન પર સર્વોચ્ચ અદાલતમાં થયેલી સુનાવણી સહિતના સમાચારો મુખ્ય શીર્ષકમાં વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કર લખે છે, રાજ્યના 15 જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ, અધિકારી કર્મીઓની રજાઓ રદ, સૈન્ય સ્ટેન્ડબાય, સ્કૂલ કોલેજોમાં રજા જાહેર. સંદેશનું મુખ્ય શીર્ષક છે, અસાધારણ સ્થિતિમાં પેલેટ ગન ચલાવી શકાય સુપ્રીમ. નવગુજરાત સમય લખે છે, અમેરિકાના 3 ફાઇટર જેટ્સ નષ્ટ કર્યા હોવાનો ઈરાનનો દાવો.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પેપર લીક રોકવા અને પારદર્શક પરીક્ષા પ્રણાલી માટે સરકાર પ્રતિબદ્ધ. સંસદમાં જાહેર પરીક્ષા, ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં 18ના મોત, જ્યારે 24 લોકો ભૂગર્ભમાં દટાયા. હવામાન વિભાગની આગામી 48 કલાક દરમિયાન ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અંડર 17 વિશ્વ ચેમ્પિયનશીપમાં ભારતીય કુસ્તીબાજ નિકિતા સહરાવતે રજત ચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: દોસ્તો, આ પ્રસારણ છે વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું, 93.9 MHz પર. પ્રસ્તુત છે મેરા ગાંવ મેરા દેશ ફિલ્મનું ગીત, લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં. ગીતકાર આનંદ બક્ષી, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલા.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा आदेश की सुरीली धड़कन कार्यक्रम। चित्रलोक बस थोड़ी ही देर में लेकर हाजिर होंगे।
1: दोस्तों, विविध भारती वडोदरा केन्द्र आप सांभळी रह्या छो 93.9 MHz पर KGIT सावली टाइम। अत्यारे सवारना 8:30 थई छे। ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
3: હા, વરસાદમાં।
2: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે up to 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ નવરન સિનેમા રોડ રાવપુરા વડોદરા।
4: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
5: ડિપ્લોમા BE તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી। KJIT સાવલી।
6: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા BE કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
7: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી।
6: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org today।

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા
3: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
3: KJIT સાવલી.
4: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો 93.9 MHz પર વડનેરકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
5: આ ભાગના પ્રાયોજક છે MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
6: તમારું ઘર, ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે MK ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલના ભાવે રિટેલમાં જ મળે છે બેસ્ટ ફર્નિચર.
7: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો ભવ્ય શોરૂમ MK ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો આવો MK ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. કોલ 9824300651.
2: શ્રોતા મિત્રો, 93.9 MHz પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
3: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
3: KJIT સાવલી.
8: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
5: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
8: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
5: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
8: યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
9: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓ લવલી, વેલ ડન, બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ, સાથે સાથે નવી કાર પણ લઈ લે. એ જ લોન માંથી? ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર EMI ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
10: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
9: તમે કોણ?
11: RBI કહે છે,
9: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

0: फिल्में उनके नाम पर हैं, स्पर्श, कथा, दिशा और चश्मे बदूर।
1: उन्होंने कहा कि देखो अब सिर्फ हम नौजवान तीनों दिखा रहे हैं, सिर्फ कॉलेज के युवक नहीं, उनके माँ बाप भी आए, उनके चाचा चाची आए, एक दादी माँ डाली, बाप डाला, एक भाई डाला वगैरह वगैरह, एक पान वाला डाला। सईद को पकड़ा लिया और उसने कहा फिर मुझे वी हैव टू गो टू जामा मस्जिद, पुरानी दिल्ली जाना पड़ेगा। मैंने कहा पुरानी दिल्ली क्या करोगे जाके, पान वाले का अगर मुझे करना है रोल तो मुझे देखना नहीं चाहिए पान वाले वगैरह। तो मैंने कहा ये नसीर के बाद ये एक
0: और आ गया।
1: एक और आ गया।
2: कहा जल्दी है बुलबुल, कोई और कर्जेदार लग गया तेरे पीछे क्या?
3: अरे ललन मियां आप काट देना रास्ता, अब मेरा काम नहीं होगा।
0: दास्तान सई परांजपे की, उजाले उनकी यादों के, 19 जुलाई से 9 अगस्त शाम 4 बजे सिर्फ विविध भारती पर।
4: सुनिए
5: इंजीनियरिंग में पाकू करियर बनाऊ छे तो डिप्लोमा बीई के D2D माटे बेस्ट ऑप्शन छे। केजे इंस्टीट्यूट ऑफ इंजीनियरिंग एंड टेक्नोलॉजी सावली।
6: KJIT सावली आपे छे 100% जॉब प्लेसमेंट नी गारंटी।
5: विजिट अवर वेबसाइट kjit.org टुडे।
7: आ भागना प्रायोजक हता MK फर्नीचर, 5 माळ नो भव्य शोरूम, प्रतापनगर ब्रिज पासे वडोदरा।
8: શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગંડેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાગોડિયા રોડ, વડોદરા।
7: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોક આદ ગ્રેટ। મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
9: અરે આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
10: અશોક આદ ગ્રેટના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
9: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
11: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
9: અકલ્પનીય ડિસ્કાઉન્ટ।
0: અશોક આદ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
12: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
13: હા, વરસાદમાં।
12: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે। ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
14: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી। મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ।

કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા અશોકા ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.

0: दोस्तों, इस गाने के साथ ही आज का चित्रलोक कार्यक्रम यहीं पर समाप्त होता है। आप सामिराज हो विविध भारती नु वडोदरा केंद्र प्रस्तुत छे प्रायोजित कार्यक्रम अनुरूप विवाह संस्था द्वारा प्रस्तुत शोध अनुरूप जोड़ीदार नी।
1: आ प्रोग्राम ना प्रायोजक अनुरूप विवाह संस्था।
2: नमस्ते, अनुरूप विवाह संस्था द्वारा प्रस्तुत शोध अनुरूप जोड़ीदार नी आ कार्यक्रम मा आपनु हार्दिक स्वागत छे। आजे अनुरूप गुजरात ना सीईओ प्रतीक्षाबेन गोड़वणी आपनी समक्ष छे। तो शुरू करिए आपनी बातचीत। नमस्ते प्रतीक्षाबेन।
3: नमस्ते श्रोताओ।
2: प्रतीक्षाबेन, आजे आप श्रोताओं नी समक्ष શું નવી માહિતી અને શું મુદ્દાઓ લાવ્યા છો?
3: આજે હું આપ સૌને અમારા આવતા મહિનાના ગુજરાતી સમુદાય માટેના પરિચય સંમેલનની માહિતી આપવાનું છું, પણ એ બધી વગત આપતા પહેલે હું અનુરૂપનો અભિપ્રાય આપવા માંગુ છું।
2: શેના વિશેનો અભિપ્રાય?
3: ઓનલાઈન અને ઓફલાઈન સર્ચિંગ વિષય। તમને ખબર છે ના કે અનુરૂપની શરૂઆત થઈને 51 વર્ષ થયા છીએ। શરૂઆતના 2.5 દશકોમાં ન કોમ્પ્યુટર હતા અને ન ઇન્ટરનેટ અને ન વેબસાઇટ। પાત્રોની માહિતી પહેલે ચોપડીઓમાં લખેલી અને પછી ફાઇલોમાં પ્રિન્ટેડ હતી।
2: ઓ, ત્યાંથી લઈને આજ સુધીનો તમારો અનુભવ શું કહે છે?
3: એજ કે ટેકનોલોજીથી નોંધણીમાં સગવડ થઈ, દૂર દૂર રહેતા લગ્ન ઇચ્છુક છોકરા છોકરીઓ ઘર બેઠે એકબીજાના શોધી શકે છે અને ચાટ કરી શકે છે। પરંતુ રૂબરૂ મુલાકાત વગર ઝડપી નિર્ણય કદી નથી લેવાતો। રૂબરૂ મળવાનો મહત્વ જેટલો કહું ઓછું જ છે કે
2: અને રૂબરૂ મુલાકાતની સગવડ પણ અનુરૂપ આપે છે, ખરું ને?
3: બિલકુલ, અમે સમજ્યા છીએ કે આજકાલની ફાસ્ટ લાઈફમાં છોકરા છોકરીઓને લગ્ન તો કરવા હોઈએ છીએ, પણ એમને પાસ સમયનો અભાવ છે। એટલે જ અમે દર વર્ષે જુદા જુદા શહેરોમાં 100ની આસપાસ મીટઅપ ઇવેન્ટ્સ યોજ્યા છીએ।
2: અરે વાહ, તો ગુજરાતમાં હવે ક્યારે જોવા મળશે આ ઇવેન્ટ?
3: ઓગસ્ટ મહિનાની 23 તારીખે રવિવારે સવારે 10 વાગે પાલડી અમદાવાદમાં એક પરિચય સંમેલન યોજવામાં આવેલ છે, જેની નોંધણી ચાલુ જ છે। કાર્યક્રમમાં પાત્રો અને તેમના વાલીઓને પ્રવેશ મળશે। પાત્રોની આપસમાં ચર્ચા ચાલતી હશે ત્યારે વાલીઓ જુદા હોલમાં પાત્રોની માહિતી મળવેશ અને અનુરૂપ લાગતા પાત્રોના વાલીઓ સાથે વાતચીત કરી શકે છે।
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા। આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો। વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791 અને વેબસાઇટ www.anurupvivah.com। પ્રતીક્ષાબેન, એક પ્રશ્ન છે, એક છોકરો અને એક છોકરી મીટિંગ કરે અને છોકરો છોકરી કાર્યક્રમમાં જાય, એમાં ફેર શું છે?
3: શ્રોતાઓ, કાર્યક્રમમાં આવવાની ઘણા લાભ છે। કાર્યક્રમમાં જેટલા પાત્રો સાથે તમારી વાતચીત થાય એટલાની સાથે જુદી જુદી વાત કરવા જાઓ તો મહિના નીકળી જાય, અને કાર્યક્રમમાં અનુરૂપના સભ્યોના હોય તેવા પાત્રો પણ હાજર રહી શકે છે।
2: સાંભળ્યું શ્રોતાઓ, મીટઅપ કાર્યક્રમોમાં જવાના ફાયદા। પ્રતીક્ષાબેન, આ કાર્યક્રમમાં કોણ આવી શકે અને નોંધણી ક્યાંથી કરે અને કેટલા પૈસા આપવાના હોય છે?
3: આ કાર્યક્રમમાં કોઈ પણ ઉંમરના કુંવારા પાત્રો ભાગ લઈ શકે છે। અમારી વેબસાઇટ, મોબાઈલ એપ અથવા ઓફિસમાંથી નોંધણી કરી શકાય। છોકરીઓ 199+ GST ભરવાના રહીશે, છોકરાઓ 299+ GST ભરવાના રહીશે। બીજી એક વાત, ખાસ કન્યાઓ માટે, જે કન્યાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે એમને કાર્યક્રમની જ ફીમાં 1 વર્ષ માટે મેમ્બરશીપ મળશે।
2: અરે વાહ, તો ચાલો ગુજરાતી કન્યાઓ, 235 રૂપિયામાં સંમેલન અને મેમ્બરશીપ બંને મળી રહી છે। પ્રતીક્ષાબેન, તમે આજે અહીંયા આવ્યા અને આપણા ગુજરાતી સમુદાય માટે દર વખતની જેમ કંઈક નવું લાવ્યા તે બદલ આભાર।
3: તમારા પણ આભાર, શ્રોતાઓના પણ આભાર।
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા

0: મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
1: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
2: દોસ્તો, આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રસ્તુત શોધ અનુરૂપ જોડીદારની પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી.

93.9 મેગાહર્ટ્ઝ પર મિત્રો આ પ્રસારણ છે વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા વડોદરા.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર મિત્રો આ પ્રસારણ છે વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું. ગિરીશભાઈ ગંડેવીકર જ્વેલર્સ ટાઈમ અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગંડેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી વડોદરા. દોસ્તો 93.9 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું. આવો સાંભળીએ આપણા સૌનો મનપસંદ ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી, પ્રસ્તુત કરતા જલ્પેશ પાઠક.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર
3: ડિઝાઇનર.
5: અરે આરકે બ્લાઇન્ડ્સ છે ને જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ. આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આરકે બ્લાઇન્ડ્સ, ઓફિસ આપકી સજાવટ હમારી, યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આરકે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, ફાયર સ્ટેશન 4 રસ્તા, ડાંડિયા બજાર, વડોદરા. કોલ 2427063.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. સમય છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતીનો. આ કાર્યક્રમમાં હું જલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું. આ છે આજના કાર્યક્રમનો પહેલો કોલ. તો શરૂ કરીએ કાર્યક્રમ. હેલો વિવિધ ભારતી.
1: હેલો વિવિધ ભારતી, જલ્પેશભાઈ બોલો.
0: જલ્પેશ વાત કરું છું, કોણ વાત કરો છો?
1: હું સુજીત રાહી અશ્વિન બોલું. બહુ દાડે વાત થઈ આપણે.
0: બહુ દાડે વાત થઈ, મને લાગે છે આપણી તો પહેલી વાર વાત થઈ.
1: હા, પહેલી જ વાર વાત થઈ, કારણ કે કેટલા ટાઈમ થી લગાવું તો પણ લાગતો જ નથી.
0: બરાબર. તો અશ્વિન શું કરો છો તમે?
1: બસ કશું કરતો નહી, હું બે વાક બ્લાઇન્ડ છું.
0: બરાબર.
1: એટલે ઘેર બેઠા બેઠા ટાઈમ પાસ કરીએ ને તમારો કાર્યક્રમ પાભરીએ.
0: બહુ સરસ. તો અશ્વિન, બંને આંખો છે નહીં તો તમે
1: ગીત વાપરવું હતું.
0: હા,
1: આપડે તલાશ પિક્ચર નું ગીત હોય ને, તલાશ અલકારી અજનીક નું, એ ગીત મારે સાંભળવું.
0: સંભળાવી
1: અને મારા ગંદાન નામ મારી દઉં, મારા મમ્મી નામ બેન, મારા ભાઈ નું નામ રમેશભાઈ, અને મારા ભાભી નામ શકુબેન, એક મારા ભત્રીજી નામ તેજલ, અને એક મારા ભાભી નામ કપિલા બેન, ને એક મારા ભાઈ નામ સુરેશ.
0: બરાબર.
1: બે ભત્રી, બીજી બે ભત્રીજી હોય નામ ગૌરી, ને એક ભત્રીજા નામ કિશન, ને એક નરેશ, અને દશરથ, અને એક મારો ભાઈ બન છે નામ લાલજી. આ બધા માં મિત્રો ભેગા મળીને તમારો કાર્યક્રમ પહોંચાડી છે.
0: અશ્વિન, તમે એવું કહો છો કે બંને આંખો નથી તમારી, તો રોજિંદું કામકાજ કેવી રીતે કરો છો?
1: બાર પાસ કરી પછી હું ઘેર જ રહું, એવું ઘરનું આવું કઈક લહણ પણ ખોલીએ, એવું બધું કામકાજ કર્યા કરીએ.
0: બરાબર. તો તમારી જે આંખો છે, એ આંખો ક્યારે ગઈ? બારમા ધોરણ સુધી હતી કે પહેલેથી જ નથી?
1: ના ના, બારમા ધોરણ સુધી નથી, હું લગભગ બે વર્ષ નો હતો ને.
0: હા,
1: ત્યાર પછી આંખો ઘટી રહી.
0: બરાબર. તો પછી બારમું ધોરણ કેવી રીતે પાસ કર્યું તમે?

0: બાર લમર જે અંધ શિક્ષકો ભણાવન એ રીતે અને રાઇટર થી પરીક્ષાઓ આપી હતી.
1: બરાબર બરાબર, બહુ સરસ. પણ તમે બાર પાસ કર્યું, બહુ સારું કામ કર્યું.
0: કોલેજ કરે પણ મને કોઈ હંગાત ના મળ્યો ને લઈ જવા લાવવા વાળો.
1: બરાબર.
0: અને મારો ફોન ઉઠાવજો.
1: ચોક્કસ ચોક્કસ ઉઠાવીશું અશ્વિનભાઈ.
0: મારો ફોન તો બહુ જાડો ઉઠાવ્યો, પહેલી જ વાર વાત.
1: આપણી પહેલી જ વાર વાત થઈ હે, હવે તો વાત થતી રહેશે.
0: અને
1: ચોક્કસ વાત થતી રહેશે ને, તમારી ફરમાઈશ પણ સંભળાવતા રહીશું. આવજો.

0: હેલો.
1: હેલો વિવિધ ભારતી,
0: હા, વિવિધ ભારતી કોણ વાત કરો છો?
1: હું મહેન્દ્રસિંહ પરમાર વાત કરું છું.
0: બોલો બોલો મહેન્દ્રસિંહ, કેમ છો?
1: એક સોંગ સાંભળવું છે.
0: સંભળાવી દઈએ ને. કયું ગીત સંભળાવીએ?
1: મારે દો રાસ્તેનું સાંભળવું છે.
0: કયું ગીત?
1: ચૂપ ગયે તારે નજારે હોય છે.
0: સંભળાવી દઈશું મહેન્દ્રસિંહ. તો મહેન્દ્રસિંહ, તમારી પસંદગીનું ગીત સંભળાવીશું અને ફોન કરતા રહેજો.
1: હા, ના હું ફોન કરતો જ રહું.
0: સારું સારું, આપણી ફરી વાત થશે ત્યારે નવી પસંદ બીજી સંભળાવીશું. અત્યારે સંભળાવીએ.
1: આપણું નામ શું સર?
0: જલ્પેશ.
1: થેન્ક યુ સર.
0: ઓકે, આવજો.

દોસ્તો, આ પ્રસારણ છે વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું, KGIT સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અને અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
4: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં, અસરદાર. ભારત કા ગમ એક્સપર્ટ.
3: વડનેરકર જ્વેલર્સ, વડોદરામાં સૌભાગ્યના દાગીના તો વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
5: નમસ્કાર જલ્પેશભાઈ.
6: નમસ્કાર, કોણ વાત કરો છો?
5: બસ, વાત તો મન્નુભાઈ ની મોટર ચાલે પોમ પોમ પોમ.
6: બોલો બોલો મન્નુભાઈ, કેમ છો? કેટલી મોટર ચલાવી?
5: બસ હવે તમારે ત્યાં લાગી ગઈ એટલે મોટર કમ્પ્લીટ સ્ટોપ થઈ ગઈ.
6: બરાબર, ને મોટર અહીંયા સુધી આવી તમારી પોમ પોમ કરતી?
5: મનુભાઈ
6: ની મોટર.

0: ખાલી પોમ
1: પોમ
0: પોમ
1: પોમ પોમ. ફાયરમેને બી સરું સંભળાયું, મસ્ત ગીત સંભળાયું. મેં એમને કીધું તમારી ઠસન નું સંભળાવજો, દિલ ખુશ કરી નાખ્યું
0: હે ને.
1: અરે જોરદાર ગીત. મેં કીધું આજે પહેલી વાર ફોન લાગ્યો, તમે તમારી ઠસન નું સંભળાવો.
0: બરાબર.
1: જસ્તેશભાઈ તમારા મિત્રો ના નામ લઈ લઉં.
0: લઈ લો.
1: અમારા છે હરીશભાઈ, ત્રિલોકભાઈ, લાલાભાઈ, વિજયભાઈ, બધા ઘણા મિત્રો છે. ભાસ્કરભાઈ, બધા મિત્રો તમને વિવિધ ભારતીને બહુ પ્રેમ કરે છે.
0: પણ વિવિધ ભારતીને પ્રેમ કરે, ફોન ક્યાં કરે છે
1: સાહેબ? હવે સાચું કહું, તમારો ફોન લાગતા લાગતા તો લોકો એવું થાય કે આ નંબર વધારે તો સારું છે, બે નંબર કરે તો સારું છે. બચારા થાકી જાય છે લગાઈ લગાઈને.
0: તમારો તો નંબર લાગી જાય છે ફટફટ.
1: સાહેબ હું આદુ ખાઈને પાછળ પડું છું.
0: હા તો આદુ ખાઈને તો પાછળ પડવું પડે ને, થોડી મહેનત કરે તો મહેનત ના ફળ મીઠા ને ભાઈ. ત્યાં તો તમારા મિત્રો ને કહેવાનું ને, તમે ખાલી મિત્રો ના નામ લીધા કરો. મિત્રો અમને ફોન કરે નહીં, એમને કહેવાનું કે તમે બી આદુ ખાઈને પડો.
1: ના ના, ટ્રાય કરે છે. ઘણી વાર શું છે, કિસ્મત કામ કરે. જો મારું હવે 15 દાડા પહેલા લાગી ગયું, હમણાં લાગી ગયું છું. કિસ્મત બી કામ કરે છે.
0: બરાબર છે. પણ એ તો મહેનત કરે એનું કિસ્મત કામ કરે, મહેનત ના કરે એને કેવી રીતે કિસ્મત કામ કરે.
1: ઘણા લોકો મહેનત કરીને થાકી જાય છે, કશું નથી મળતું. પણ નસીબ હોય તો થોડી મહેનત મહેનત માં મળી જાય છે.
0: બરાબર છે.
1: આ બધું ખરું ને, કુદરત નું કરિશ્મો છે આ બધું.
0: આપણે પણ આપણે ત્યાં પણ કહેવાય છે ને મનુભાઈ, કે સિંહ સૂતેલો હોય તો સિંહ ને બી શિકાર કરવા તો ઉભું થવું પડે, નહીં તો એની પાસે આવીને કોણ ઉભું રહેવાનું શિકાર.
1: ચોક્કસ.
0: એવું છે તો મહેનત તો કરવી પડે.
1: હિંમત આટલી બધી હિંમત રાખે ને ભાઈ, થાકવું ના જોઈએ. જો અવાજથી થાક્યો નહીં, એ બેસી ગયો આદુ કઈ. મેં કહું લાગ્યું જ જોઈએ, આજે જલ્પેશભાઈ જોડે વાત કરીએ જ.
0: તો લાગી જ જાય.
1: હવે આજે કહ્યું કે તમારી બેબીઓ અર્ચના મહિમા, મારી બેબી છે એ તમને વિધ ભારતીને યાદ કરે છે.
0: બરાબર છે.
1: હા, અર્ચના અને મહિમા. શીતલબેન ને કિરણભાઈ તો સારી રીતે વાતચીત કરે છે.
0: બરાબર છે.
1: અમારી જોડે હવે ત્યારે સંજોગ વાંચશે એટલે કરાવીશ. અમારો બંને એક બાર છે એટલે થાય નહીં.
0: બરાબર.
1: પછી ક્યારેક કરાઈશ. અને તમે કયું પ્રિય ગીત કોઈ એવું આપો આ વખતે તમારી પસંદ નું.
0: ના ના, મારી પસંદ ની તો મેં આપી દીધું હતું મન્નુભાઈ ની મોટર. આ વખતે તો તમારી પસંદ નું આપવાનું છે. તમારી પસંદગી કહો
1: તો. પછી પેલું છે અભી અભી થી દોસ્તી, અભી અભી એ દુશ્મની, નહીં તો કાલી ચરણ નું જ્યારે જા હર જાય.
0: બરાબર છે. બે માંથી જે મળશે સંભળાવી દઈશું તમને.
1: જે મળે સંભળાવી દો સાહેબ.
0: ચોક્કસ ચોક્કસ. બીજું શું ચાલે?
1: બધું બધા મજામાં. આનંદ મંગલ સદા સુખમ. વિવિધ ભારતીમાં કેવા છે બધા? મજામાં.
0: બસ બસ, તમે જેમ કહ્યું એમ, આનંદ મંગલ ને સુખમ.
1: બધાને મનુભાઈ ની યાદ આપજો.
0: ચોક્કસ.
1: બધાને મારા વંદન નમસ્કાર છે.
0: ચોક્કસ ચોક્કસ. નમસ્કાર. આવજો, મળીશું. પાછા ફોન કરતા રહેજો આદુ ખાઈને.

0: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
1: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
0: એ જ લોન માંથી? ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
2: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
0: તમે કોણ?
3: આરબીઆઈ કહે છે,
4: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
5: કેજીઆઈટી સાવલી, ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
6: હેલો વિવિધ ભારતી.
7: હેલો વિવિધ ભારતી.
6: હા હેલો વિવિધ ભારતી.
7: હા, મેં કલાલી થી બોલું છું.
6: કોણ વાત કરો છો?
7: સુનિતા બેન. પહેલા પણ એક વખત વાત થઈ ગઈ હતી આપણી સાથે.
6: બરાબર છે. તો સુનિતા બેન કેમ છો?
7: બસ મજામાં.
6: મજામાં. કલાલી માં કેમ ચાલે બધું? શાંતિ?
7: તો શાંતિ છે.
6: રસોઈ પાણી થઈ ગયા?
7: તો સવારે ટિફિન થઈ જાય ને.
6: વાહ.
7: છોકરો સર્વિસ જાય, એ ચાની લારી છે એમની.
6: બરાબર.
7: ત્યાં જાય એટલે ટિફિન થઈ જાય સવારે.
6: બરાબર છે. તો સુનિતા બેન, આ વખતે કયું ગીત તમને સંભળાવીએ?
7: આ વખતે અમારે નાની છોકરી, ત્યાં છોકરી આવી છે અને ભત્રીજી ને ત્યાં પણ છોકરી છે.
6: બરાબર
7: છે. એટલે એના માટે પેલું છોટી સી પ્યારી સી નાની સી પરી આવી, અનાળી પિક્ચર નવું છે ને.
6: હા હા હા, ચોક્કસ સંભળાવીશું તમને.
7: મારી મોટી છોકરી, બે છોકરી ને એક છોકરો છે. મોટી છોકરી નામ અંકિતા છે, જમાઈનું નામ કાર્તિક કુમાર. એના બે છોકરા છે, એક આરવ ને આરુષ. આરુષ નું બર્થડે નું સોંગ આપ્યું હતું તમે.
6: બરાબર છે. નામ તો બહુ સરસ રાખ્યા સુનિતા બેન. કોને રાખ્યા બધા નામ?
7: બધા ભેગા થઈને જ.
6: પણ નામ સરસ રાખ્યા છે.
7: અને નાની બેબી છે ને, એક છોકરો છે ને, એક હમણાં છોકરી થઈ 3 મહિનાની.
6: બરાબર.
7: છોકરા નામ રિધન છે ને છોકરી નામ ધિયારા છે.
6: વાહ, બહુ સરસ નામ છે.
7: છોકરી નું નામ દર્શના છે મારી, ને જમાઈ નું નામ વિકી કુમાર છે.
6: તો ક્યાં રહે છે?
7: એક માંજલપુર. મોટી અંકિતા છે માંજલપુર, નાની છે તે રાજમહેલ રોડ પર રહે છે.
6: બરાબર. એટલે બંને ના મેરેજ થઈ ગયા છે?
7: હા, બેવ ને મેરેજ છે. બેવ ને થઈ ને છોકરો છે, એનું નામ હિરેન છે.
6: બરાબર છે. તો ચાની લારી કોણ ચલાવે છે?
7: એ ચલાવે હિરેન ના પપ્પા.
6: બરાબર છે.
7: રિટાયર થયા એટલે હવે કઈ ધંધો તો કરવો પડે ને. એમને ઘરમાં બેરાનું ગમતું નતું. એટલે દુકાન જ છે, દુકાન ભાડે આપી છે ને એ લારી બાર.
6: બરાબર.
7: કરે છે.
6: તો એ ત્યાં લારી પર સાંભળે કે નહીં આ બધા તમારા ગીતો ફરમાઈશ ને?
7: ના, એ તો એ રેડિયો જ નહીં રાખતા.
6: અરે એવું તો કઈ ચાલે?
7: કેટલા વખતે કહું છું કે એક રેડિયો મૂકી દો.
6: હા,
7: ટાઈમ જ નહીં મળતો સાંભળવાનો.
6: તમારે હવે આજે છે ને એમને કહી દેવાનું કે તમારે રેડિયો લઈને જ જવાનું લારી પર, મારી ફરમાઈશ આવે ને તમે મારી ફરમાઈશ ના સાંભળો કેવી રીતે ચાલે?
7: એમને તો ચા બધે આપવા જવા આવવાનું થાય એટલે એમને તો સાંભળવાનો ટાઈમ જ ના મળે.
6: એમને ક્યાં સાંભળવાનો? એમનાથી ના સંભળાય તો કઈ નહીં, પણ જે આવે કસ્ટમર એ તો સાંભળે કે નહીં? બરાબર છે ને?
7: હા, એ તો છે જ ને.
6: હા, નહીં તો એમની બર્થડે પર એક ગિફ્ટ આપી દેજો રેડિયો. બરાબર. સારું
7: લાગ્યો ખરા આ વખતે. આ વખતે ટાઈમ લાગશે.
6: હા, એ તો થોડો સમય તો લાગે ને. સમય લાગે પછી જે ફોન લાગે ને એની મજા જ કઈક ઓર છે. સારું સારું. સુનિતા બેન, તમારી પસંદગી નું ગીત સંભળાવીશું અને તમે ફરી વાર ફોન કરો ત્યારે કેજો કે રેડિયો ગિફ્ટ આપી દીધો. આવજો
7: આવજો.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
2: પૂજા પ્લસ. પૂજા મોનસૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: હેલો વિવિધ ભારતી.
1: હા, વિવિધ ભારતી હું ભાલોદ થી બોલું છું.
0: ભાલોદ થી કોણ વાત કરો છો?
1: ચંદ્રિકાબેન.
0: બોલો બોલો ચંદ્રિકાબેન, કેમ છો?
1: તમે જલ્પેશ પાઠક?
0: હા, હું જલ્પેશ વાત કરું છું.
1: તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. હું તમારી રેગ્યુલર વિવિધ ભારતીની બધા જ પ્રોગ્રામો સાંભળું છું.
0: વાહ વાહ, બહુ સરસ. અમને પણ તમારો અવાજ સાંભળીને ખૂબ આનંદ થયો.
1: હું તમારું લગભગ 35 વર્ષથી હું વિવિધ ભારતી સાંભળું છું.
0: વાહ વાહ વાહ, બહુ સરસ.
1: 20 વર્ષથી તો હું કન્ટિન્યુ એનો ફોન લગાવવાનો પ્રયત્ન કરું છું, પણ નથી લાગતો.
0: ના ના, 20 વર્ષમાં વચ્ચે લાગ્યો હશે ચંદ્રિકાબેન.
1: નથી લાગ્યો, પણ હું થોડી બિઝી રહું છું અને હું કેટરિંગનું કામ કરું છું, ટિફિન સર્વિસ કરું છું, એટલે બીજાના વચ્ચે ફોન આવી જાય ને, એટલે પછી આ ટાઈમમાં થોડોક ડિસ્ટન્સ આવી જાય.
0: અચ્છા અચ્છા, બહુ સરસ. તમે કેટરિંગનું કામ કરો છો, ટિફિનનું કામ કરો ચંદ્રિકાબેન, તો તમે સમજો કે બહુ બધા 10-12 ટિફિન બનાવતા હશો. એમાં કોક તો એવું હશે ને કે એવું કહેતું હશે કે ભાઈ આ વખતે મને થોડુંક ઓછું મીઠા વાળું જોઈએ, આ વખતે થોડું ઓછા મરચા વાળું જોઈએ.
1: બહુ કમ્પ્લેન આવે.
0: તો તમે બધું મેનેજ કેવી રીતે કરો છો? પછી બધું અલગ અલગ કેવી રીતે કાઢીને કામ કરો છો?
1: થઈ જાય એટલા વર્ષનો એક્સપિરિયન્સ થાય છે એટલે, અને બધી રીતે બધાના મન સાચવવાનો, સ્વાદ સાચવવાનો પ્રયત્ન કરું છું.
0: બરાબર છે ને, આટલા બધા વખત થી આવતા હોય એટલે તમને ખબર બી પડી જાય કે અમને આવું જ જોઈશે.
1: હા, બહાર થી પણ ઘણા બધા NRIO પણ આવે છે ને, બધા પાસે મારો નંબર છે.
0: બરાબર,
1: બધા જ મને આવતા પહેલા જાણ કરી દે છે કે અમારું બનાવજો. એટલે થોડી ખુશનસીબ તો છે હું કે મારું નામ થયું છે આ રીતે.
0: વાહ, બહુ સરસ. તો તમે સારી રસોઈ બનાવતા હશો તો જ નામ થાય ને.
1: હા, શીતલબેન ને પણ બહુ સાંભળતી હતી. કિરણભાઈ, શીતલબેન,
0: બરાબર,
1: બધાને. આ બીજા કયા બેન આવે છે? એમનું નામ ભૂલી ગયું. હા, પાયલબેન ને, એમનો અવાજ પણ બહુ સરસ છે. તમારો બહુ સરસ છે.
0: થેન્ક યુ.
1: અને મારો પણ અવાજ સરસ છે. હું પણ સોંગ ગાઉં છું.
0: વાહ, તો અમને સંભળાવો ને.
1: હવે આજે નહીં, બીજી વાર.
0: અરે ના ના, એવું થોડું હોય, બીજી વાર તો પછી પાછો ક્યારે લાગશે?
1: હું એક્સાઇટમેન્ટમાં છું.
0: વાહ, પણ તો કોઈક યાદ કરી લો ને ગીત સરસ.
1: મને જૂના ગાયનોનો બહુ શોખ છે, રફી, લતા, મુકેશ ની હું બહુ શોખીન છું.
0: વાહ, તો સંભળાવો એક અમને.
1: અચ્છા, ટ્રાય કરું છું. હું રફી નું ગાયન ગઉં છું.
0: ચોક્કસ ગાઓ.
1: યે મેરા પ્રેમ પત્ર પડ કર કે તુમ ના

0: વાહ, ના અવાજ તો તમારો બહુ સરસ થયો ચંદ્રિકાબેન, પણ
1: અત્યારે થોડીક ગળામાં એ છે ને એટલા માટે.
0: બહુ સરસ. પણ ચંદ્રિકાબેન, હું એમ કઉ છું કે તમારું જયારે મેરેજ થયું હશે ત્યારે તમે આવો કોઈક લેટર તો લખ્યો હશે ને?
1: મેં લવ મેરેજ કર્યું છે જલ્પેશભાઈ.
0: હા, તો લવ મેરેજમાં તો વધારે લેટર લખાય.
1: મેં જયારે તો ઘણા લખ્યા તે વખતે તો જલ્પેશભાઈ ફોન હતા જ નહીં, એટલે પછી પ્રેમ પત્ર જ લખવાના હતા ને.
0: હા, તો ચંદ્રિકાબેન, તમને તમારા હસબન્ડમાં એવો કયો ગુણ બહુ સરસ દેખાયો કે જેનાથી એમના પર પ્રેમ થઈ ગયો તમને?
1: એમનામાં કોઈ અવગુણ હતો જ નહીં જલ્પેશભાઈ.
0: વાહ, બહુ સરસ. લો, પણ એવો એક ગુણ તો હશે ને કે આ તો બહુ જ સરસ, મને આ તો બહુ જ ગમે તમારો ગુણ, તમારી વાત આ મને બહુ જ ગમે, એવી કઈ વાત હશે?
1: એ છે ને, એ બહુ આમ શાંત સ્વભાવના છે, આપણી વાતો બહુ સમજે છે, આપણે કહેવા માંગીએ તરત સમજી જાય છે, અને સાસુ સાસરી પ્રત્યેનું આ બાજુનું બધું બેલેન્સ જાળવીને રાખે છે.
0: બરાબર.
1: અને મારે બે બાબા છે, એક બેબી છે, એ ત્રણે મોટા થઈ ગયા છે, હવે બે એન્જિનિયર છે, બેબી પણ એન્જિનિયર છે.
0: બરાબર.
1: એટલે એમને ભણાવવા માટે અને મારી જે હું આ જે બિઝનેસ કરું છું એના માટે એમણે મને બધો પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે.
0: વાહ, બહુ સરસ. ને ઘરનાનો સાથ સહકાર હોય,
1: મેનેજ કરે છે.
0: હા, ઘરનાનો સાથ સહકાર હોય તો જ ઘણા આગળ વધી શકો, ને એટલા માટે જ તમારું નામ થયું છે કે ઘરનાનો સાથ છે તમને.
1: સાથ છે. હું ટિફિનો બનાવું છું એ આપી આવે છે, કારણ કે અહીંયા બધા એજેડ લોકો છે એટલે ચાલીને આવી શકતા નથી લેવા માટે.
0: બરાબર.
1: ગામ નાનું છે, ચાલીને ફરીને આપી શકાય છે, એટલે હું 12:30 સુધીમાં બનાવી દઉં એટલે જઈને આપી આવે.
0: બરાબર. બહુ સરસ. લો, સારું સારું. ચંદ્રિકાબેન, ગીત કયું કયું તમે?
1: બસ એ મેં ગાયું, એક સંભળાવી દેજો.
0: યે મેરા પ્રેમ પત્ર પડકર.
1: હા હા,
0: તો આ તો તમારા ઘરવાળાની પસંદગી થઈ ગઈ.
1: નેક્સ્ટ ટાઈમ મારી પસંદગી નું. મને તો બધા જ જૂના ગાયનો મોડે આવડે છે, બધા આખા એની મ્યુઝિક સાથે પણ ગઈ શકું છું.
0: બરાબર. બહુ સરસ.
1: નેક્સ્ટ ટાઈમ ગાવાનો પ્રયત્ન કરીશ, પેલું તેરે સુર ઔર મેરે ગીત.
0: ચોક્કસ ચોક્કસ ચોક્કસ.
1: મિલકર બનેગી એ પ્રીત હું સ્કૂલોમાં પણ બહુ ગાતી હતી, મારો ફર્સ્ટ નંબર આવતો હતો.
0: વાહ.
1: અને એ રીતે પણ હું પ્રખ્યાત થઈ હતી, પણ હવે થોડુંક એજના હિસાબે અને 50 વર્ષની ઉંમર થઈ ગઈ છે એટલે હવે થોડુંક તો અવાજમાં ફેરફાર

0: આવે. તો પણ ગઈ શકીએ છે, અત્યારે પણ સારું જ ગવાય છે. હું નેક્સ્ટ ટાઈમ પ્રયત્ન કરીશ. બીજી વાર લાગશે ને તો મને એટલું બધું એક્સાઇટમેન્ટ નહીં થાય.
1: બરાબર છે. અમે અમને એક્સાઇટમેન્ટ રહેશે કે ચંદ્રિકાબેનનો ફોન કેમ નહીં આવ્યો.
0: આટલી બધી વાતો કરી એટલે તમે મને ભૂલી તો નહીં જ શકો.
1: હા ચોક્કસ નહીં જ ભૂલી અમે તમને.
0: થેન્ક યુ જલ્પેશ. હા.

0: હેલો વિદ્યાર્થી. અનિલભાઈ બોલો બોલો, કેમ છો? બહુ દિવસ પછી લાગ્યો અનિલભાઈ ફોન. કામકાજ કેવું ચાલે છે?
1: સારું ચાલે છે.
0: બરાબર છે. તો અનિલભાઈ આ વખતે કયું ગીત સંભળાવીએ?
1: પેલું નહીં ભાઈ, ગાવું તો શું છે.
0: બરાબર છે, સંભળાવીશું અનિલભાઈ. તો અનિલભાઈ તમારી પસંદગીનું ગીત સંભળાવીએ. પાછા આ વખતે બહુ સમય ના કરી નાખતા. સારું, આવજો.

તો આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. દોસ્તો, આપ પણ આપની પસંદગીના ગીતો સાંભળી શકો છો. એના માટે આપે કરવાનો છે એક કોલ. અમારો ફોન નંબર છે 2648495264-8495. અમારો STD કોડ છે 0265-0265. અને આપના ફોનનું રેકોર્ડિંગ અમે કરીએ છીએ દર સોમવારે સવારે 10-11 દરમિયાન. તો અત્યારે જલ્પેશને રજા આપશો. નમસ્કાર.

0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શું કનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
0: વડનેરકર જ્વેલર્સ, વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

0: केजીઆઈટી સાવલી ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: દોસ્તો, વિશ્વ રેન્જર દિવસ કી શરૂઆત વર્ષ 2007 મેં ઇન્ટરનેશનલ રેન્જર ફેડરેશન IRF દ્વારા કી ગઈ. इसका उद्देश्य उन वन रेंजरों को सम्मान देना है जो अपने कर्तव्य का पालन करते हुए घायल हुए या शहीद हो गए, तथा दुनिया भर में वन संरक्षण के महत्व के प्रति लोगों को जागरूक करना है. अब दोस्तों आगे बढ़ते हैं अगले गाने की तरफ, जो लिया है चेन्नई एक्सप्रेस फिल्म से. सुनिधि चौहान की आवाज, गीत के शब्द अमिताभ भट्टाचार्य, संगीत विशाल शेखर.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો 93.9 મેગાહર્ટ્ઝ પર. ગિરીશભાઈ ગંડેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગંડેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી વડોદરા.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિપક્ષોના ભારે હોબાળાને પગલે બંને ગૃહોની કાર્યવાહી સોમવાર 3 ઓગસ્ટ સુધી સ્થગિત કરાઈ. આયુષ મંત્રાલય અને ભારત એઆઈએ આયુષ ક્ષેત્રમાં એઆઈ આધારિત નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભૂટાનના રાજા સાથે ભારત ભૂટાન વિકાસ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. ગુજરાતના ઘણા જિલ્લામાં આજ સવારથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર ખોરવાયો અને આજે ચીન, તિબેટ અને નેપાળના કેટલાક ભાગોમાં અનેક ભૂકંપના આંચકા આવ્યા. ચીનમાં 4.5ની તીવ્રતાનો આંચકો. નીટ મુદ્દે વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહો સોમવાર 3 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. આજે સવારે જ્યારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે ઘણા કેન્દ્રીય મંત્રીઓએ તેમના મંત્રાલયો સંબંધિત દસ્તાવેજો ગૃહમાં રજૂ કર્યા હતા. ગ્રામીણ વિકાસ અને પંચાયતીરાજ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને તેમના મંત્રાલયને લગતા બનાવટી સમાચારોને રોકવા માટેની પદ્ધતિઓની સમીક્ષા અંગે સંચાર અને માહિતી પ્રૌદ્યોગિકી પરની સંસદીય સ્થાયી સમિતિના 22 અહેવાલમાં સમાવિષ્ટ ભલામણોના અમલીકરણની સ્થિતિ અંગે નિવેદન આપ્યું હતું. ત્યારબાદ સ્પીકર સીપી રાધાકૃષ્ણને શૂન્ય કલાક શરૂ કર્યો. ઘણા સભ્યોએ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા ઉઠાવ્યા, જોકે વિરોધ પક્ષના સભ્યોએ સૂત્રોચ્યાર કરીને વિરોધ કર્યો હતો અને તેમની માંગણીઓ પર દબાણ કર્યું હતું. વિપક્ષો દ્વારા હોબાળો ચાલુ રાખતા ગૃહની કાર્યવાહી સોમવાર 3 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી હતી. લોકસભા પહેલા 12 સુધી મુલતવી રહ્યા બાદ બપોરે 12 જ્યારે લોકસભા મળી ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર દિલીપ સૈકૈયાએ જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક 2026 વિચારણા અને પસાર કરવા માટે હાથ ધર્યું. ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે વિપક્ષના હોબાળા વચ્ચે વિધેયક રજૂ કર્યું. કોઈપણ ચર્ચા વિના હોબાળા વચ્ચે વિધેયક ગૃહમાં પસાર કરવામાં આવ્યું. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ ચર્ચામાં ભાગ ન લેવા બદલ વિપક્ષની ટીકા કરી. તેમણે કહ્યું, આ એક મહત્વપૂર્ણ બિલ છે અને સરકાર ચર્ચામાં દરેકની ભાગીદારી ઇચ્છે છે. તેમણે ઉમેર્યું કે વ્યાપાર સલાહકાર સમિતિમાં ચર્ચા માટેનો સમય પહેલાથી જ પસાર થઈ ગયો છે. વિધેયક પસાર થયા બાદ વિપક્ષના હોબાળાને કારણે ગૃહને 3 ઓગસ્ટ સોમવાર સુધી સ્થગિત કરવામાં આવ્યું. સરકારે જણાવ્યું છે કે તે વિવિધ ઉચ્ચસ્તરીય અને સત્તાવાર મુલાકાતો દરમિયાન પાકિસ્તાનમાંથી ઉદભવતા સરહદ પાર આતંકવાદના મુદ્દા અંગે અન્ય દેશો સાથે સતત જાગૃતિ લાવી રહી છે. આજે લોકસભામાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે જણાવ્યું હતું કે સરકારે 31 દેશો અને 6 બહુપક્ષીય જૂથો સાથે આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથોની સ્થાપના કરી છે, જ્યાં આવા મુદ્દાઓ પર નિયમિતપણે ચર્ચા કરવામાં આવે છે. મંત્રીએ જણાવ્યું હતું કે ઘણા દેશોએ પાકિસ્તાને વિનંતી કરી છે કે તે તેની ભૂમિનો કોઈપણ રીતે આતંકવાદ માટે ઉપયોગ ન થવા દે. આયુષ મંત્રાલય અને ભારત એઆઈએ આયુષ ક્ષેત્રમાં એઆઈ આધારિત નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આયુષ મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરારનો ઉદ્દેશ ઉભરતી તકનીકોનો ઉપયોગ કરીને પરંપરાગત દવામાં સંશોધન, ડિજિટલ આરોગ્ય, ક્ષમતા નિર્માણ અને નવીનતાને મજબૂત બનાવવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ ભાગીદારી સંશોધન ઔષધીય વનસ્પતિઓ સહિત મુખ્ય આયુષ ક્ષેત્રોમાં એઆઈને અપનાવવાને વેગ આપશે અને ટેકનોલોજી સક્ષમ અને ભવિષ્ય માટે તૈયાર આયુષ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે. આ ભાગીદારી હેઠળ મંત્રાલય એઆઈ કોષ પ્લેટફોર્મ પર ડેટા સેટ્સ, મેટાડેટા, એઆઈ મોડેલ, ટૂલકિટ્સ અને સંબંધિત ઉપયોગના કેસ સહિત લાયક આરોગ્ય સંભાળ સંશોધન સામગ્રી શેર કરશે. મંત્રાલયે જણાવ્યું કે આ સહયોગ એડવાન્સ એઆઈ સંશોધનને પ્રોત્સાહન આપશે, આરોગ્ય સંભાળમાં ડિજિટલ નવીનતાને મજબૂત બનાવશે અને પુરાવા આધારિત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક આયુષ ઇકોસિસ્ટમ બનાવવામાં ફાળો આપશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે વૈશ્વિક દવા નિયમનકારી સંમેલન 2026 આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવશે અને વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ઇનોવેશન હબ તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવશે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે ગઈકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થયેલ 2 દિવસીય કોન્કલેવ ફાર્માસ્યુટિકલ નિયમનકારી સહકાર અને સંકલન પર ભારતનું મુખ્ય આંતરરાષ્ટ્રીય મંચ છે. આ કાર્યક્રમે વિશ્વભરના રાષ્ટ્રીય દવા નિયમનકારી સત્તાવાળાઓના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓને એકસાથે લાવ્યા છે. મંત્રીએ કહ્યું કે ભારત વિશ્વના દવા નિયમનકારો વચ્ચે ગાઢ સહયોગ ઇચ્છી રહ્યું છે, જેને તેના વેપાર કરારોના વિસ્તરણ નેટવર્ક દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંધ્રપ્રદેશ અને કર્ણાટકની એક દિવસની મુલાકાતે આવશે. આંધ્રપ્રદેશમાં પ્રધાનમંત્રી ભોગપુરમ ખાતે અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું

0: ઉદઘાટન કરશે. 5,600 કરોડથી વધુના ખર્ચે વિકસિત હવાઈ મથક વાર્ષિક 6 લાખ મુસાફરોની અવરજવર સુનિશ્ચિત. આ હવાઈ મથક આંધ્રપ્રદેશમાં હવાઈ જોડાણને મજબૂત બનાવશે, જેનાથી પ્રવાસન, વેપાર, રોકાણ અને રોજગાર સર્જનને વેગ મળશે. પ્રધાનમંત્રી વિશાખાપટ્ટનમમાં એએસઆઈપી સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જે 460 કરોડથી વધુના રોકાણ સાથે વિકસાવવામાં આવી રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારા યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonnet.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRnews_APDને ફોલો કરશો. ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે આજે વિદેશ સચિવ વિક્રમ મિસ્ટી સાથે મુલાકાત કરી. બંને પક્ષોએ ભારત ભૂટાન વિકાસ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં રાજાએ વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. સમગ્ર દેશ આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની શહીદ ઉધમસિંહને તેમના 87મા શહીદ દિવસે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. ઉધમસિંહ ગદર પાર્ટી અને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન સાથે સંકળાયેલા હતા. તેમણે 13 માર્ચ 1940 રોજ અમૃતસરમાં જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે બ્રિટિશ પંજાબના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓડવાયરની હત્યા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે શહીદ ઉધમસિંહનું જીવન દરેક પેઢીને દેશના સન્માન અને સાર્વભૌમત્વની રક્ષા માટે પ્રેરણા આપતું રહેશે. ગૃહમંત્રી અમિત શાહે ઉધમસિંહને અપ્રતિમ હિંમત અને બહાદુરીના પ્રતીક તરીકે વર્ણવ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે દેશની સ્વતંત્રતાની શોધમાં શહીદ ઉધમસિંહનું અદમ્ય સાહસ અને બલિદાન ભારતીય ઇતિહાસનો એક ગૌરવશાળી પ્રકરણ છે. ઓડિશામાં મહાનદીનું જળસ્તર સતત વધતા સ્થિતિ વધુ ગંભીર બની છે. પૂરને કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે. પાણીના વધતા પ્રવાહને નિયંત્રિત કરવા હીરાકુડ ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે, જ્યારે મુંડલી ખાતે પાણીનું સ્તર સતત વધતા મહાનદી અને તેની ઉપનદીઓના કિનારાના સંવેદનશીલ વિસ્તારો માટે ચેતવણી જાહેર કરાઈ છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ફરી એકવાર ભારે વરસાદ પડ્યો, જેના કારણે સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલ સુધી ગુજરાતના વ્યાપક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતને આવરી લેતા 13 જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. અમારા સંવાદદાતા અપર્ણા ખુંટ જણાવે છે કે આજ સવારથી જ ગુજરાતના સુરત, ખેડા અને આણંદ જિલ્લા સહિત અનેક ભાગોમાં આજે સવારથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં સુરતના ઉમરપાડામાં લગભગ 8 ઇંચ, જ્યારે આણંદના બોરસદમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વ્યાપક પાણી ભરાઈ જવાને કારણે વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કામગીરી શરૂ કરી છે. આજે સવારથી વડોદરા, સુરત, આણંદ અને નર્મદા જિલ્લામાં 720થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. નદીના સ્તરમાં વધારો થવાને કારણે રાજ્યભરના 21 ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે 17 NDRF ટીમો, 33 SDRF પ્લાટૂન અને 6 આર્મી કોલમ સંપૂર્ણપણે તૈયાર છે. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આજે સવારે થોડા કલાકોમાં ચીન, તિબેટ અને નેપાળના કેટલાક ભાગોમાં અનેક ભૂકંપના આંચકા આવ્યા. ચીનમાં સૌથી શક્તિશાળી ભૂકંપ 4.5ની તીવ્રતા સાથે આવ્યો હતો. અગાઉ ભારતીય સમય મુજબ મળી રાત્રે 12:50 તિબેટમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ નેપાળમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તિબેટમાં પણ 4.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. તાત્કાલિક કોઈ જાનહાની કે નુકસાનની જાણકારી નથી. ભૂકંપ બાદ અધિકારીઓએ કોઈ કટોકટીની સલાહ કે સુનામીની ચેતવણી જારી કરી નથી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિપક્ષોના ભારે હોબાળાને પગલે બંને ગૃહોની કાર્યવાહી સોમવાર 3 ઓગસ્ટ સુધી સ્થગિત કરાઈ. આયુષ મંત્રાલય અને ભારત એઆઈએ આયુષ ક્ષેત્રમાં એઆઈ આધારિત નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભૂટાનના રાજા સાથે ભારત ભૂટાન વિકાસ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. ગુજરાતના ઘણા જિલ્લામાં આજ સવારથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર ખોરવાયો અને આજે ચીન, તિબેટ અને નેપાળના કેટલાક ભાગોમાં અનેક ભૂકંપના આંચકા આવ્યા. ચીનમાં 4.5ની તીવ્રતાનો આંચકો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: इन्होंने मोहम्मद रफी साहब को फरिश्ता कहा है कि फरिश्ते कभी मरते नहीं तो अजर अमर रहते हैं. गायकी के मामले में रफी साहब तो वो एवरेस्ट हैं जिस पर फतेह पाना नामुमकिन है. और एक और श्रोता ने लिखा है कि एक ऐसी आवाज जो हमारी आत्मा में रची बसी है और जिसे हम

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા સરકાર દ્વારા વ્યાપક પૂર્વ તૈયારી હાથ ધરાઈ છે. આ અંગે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ કહ્યું, આજે વહેલી સવારથી નર્મદા, આણંદ, ખેડા, છોટાઉદેપુર, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત દેખરેખ રખાઈ રહી છે. તેમણે નાગરિકોને સાવચેતી રાખવા અને અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી.
1: ગઈકાલથી જ શિફ્ટિંગની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલી. જે લો લાઈંગ એરિયા છે અને ખાસ કરીને ફ્લડ પ્રોન એરિયા છે, ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા ગઈકાલે શરૂ કરી અને આજે પણ એ પ્રક્રિયા ચાલુ છે. જ્યાં જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એવા જિલ્લાઓમાં NDRF અને SDRFની ટીમ્સ ડિપ્લોય થયેલી છે. રાજ્યમાં કુલ 17 NDRFની ટીમ અને 33 જેટલી SDRFની ટીમ્સ ડિપ્લોય હાલમાં થયેલી છે.
0: રાજ્યમાં 4-5 દિવસ બાદ મેઘરાજાનું પુનઃ આગમન થતાં અનેક જિલ્લામાં પાણી ભરાતા જનજીવનને અસર થઈ છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 63 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે, જ્યારે સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો. દરમિયાન અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે, જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. માછીમારોને 2 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ પણ સુરતમાં જિલ્લા આપત્તિ નિયંત્રણ કક્ષની મુલાકાત લીધી. તેમણે વરસાદની સ્થિતિ, રાહત અને બચાવ કાર્યની દેખરેખ અને આપત્તિ નિયંત્રણ કક્ષની કામગીરીની સમીક્ષા કરી. સંભવિત ભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાહત બચાવનું કામગીરીનું પૂર્વ તૈયારી રૂપે આયોજન કરવા શ્રી પાનશેરિયાએ જણાવ્યું.
2: તમામ પરિવારજનોને વિનંતી કરું છું કે આજથી અત્યારથી 24 કલાક કોઈ સેફ જગ્યાથી બહાર જવું નહીં. એક પણ જગ્યાએ બહાર ખાડીના કિનારે પાણી જોવા, નદીના કિનારે પાણી જોવા કોઈ મહેરબાની કરી ન જવા એવી હું વિનંતી કરું છું, જેથી કરીને એક પણ માનવ મૃત્યુ ન થાય એ બહુ જરૂરી છે. આર્મીની 4 ટીમો અહીંયા સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
0: સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને પણ રેડ એલર્ટને જોતા લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. તો ભાવનગરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદની આગાહીને પગલે શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રખાયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCL દ્વારા અનોખી જાગૃતિ રેલી યોજાઈ. તાપીમાં કુકરમુંડા તાલુકાના મૌલીપાડા ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં પાણી ભરાતા તેના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી. ઉપરાંત ઉચ્છલ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે, જ્યારે ગવાણ ગામમાં કોતરમાં પાણીની સારી આવક થતાં કોતરની બાજુમાં આવેલા ખેતરમાં પાકને નુકસાન થયાના અહેવાલ છે. ઉપરાંત નિઝર તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે SDRFની ટુકડી તૈનાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ બંધમાં આ વખતે પહેલીવાર 1 લાખ ક્યુસેકને પાર પાણીની આવક નોંધાઈ. તો છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદને પગલે ગામમાંથી પસાર થતી અશ્વિન નદીમાં ફસાયેલ યુવકને NDRF દ્વારા સુરક્ષિત રીતે બચાવાયો. જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદીમાં પણ ઘોડાપુર આવતા રાજવાસણા રબરબંધ છલોછલ થયો છે. ભરૂચમાં ન્યૂ નવીનગરી વિસ્તારમાં ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થઈ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ગીર સોમનાથ કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ લોકોને સાવચેતી રાખવા તેમજ કટોકટીની સ્થિતિમાં ડિઝાસ્ટર ટોલ ફ્રી નંબર 1077 પર સંપર્ક કરવા જણાવ્યું છે. નર્મદામાં પણ આજે સવારે 10 વાગ્યા સુધી સરેરાશ 99.33 મિલીમીટર વરસાદ નોંધાયો. ભાવનગર સરટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં પજવણીની ઘટના બાદ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ કડક કાર્યવાહી કરી છે. હોસ્પિટલના તબીબી અધિક્ષક તરીકે વધારાનો હવાલો ધરાવતા ડોક્ટર અશોક વાડાને ચાર્જમાંથી મુક્ત કરાયા છે અને તેમની જગ્યાએ ડોક્ટર કેરવી દેસાઈને તબીબી અધિક્ષકનો વધારાનો હવાલો સોંપાયો છે. વધુમાં ઓર્થોપેડિક વિભાગના વડા ડોક્ટર વિનોદ ગૌતમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરાયા છે. મેડિકલ કોલેજના એડિશનલ ડીન તરીકે ફરજ બજાવતા ડોક્ટર અમિત પરમારને પણ એડિશનલ ડીનના ચાર્જમાંથી મુક્ત કરાયા છે. પાનશેરિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની પજવણી તેમજ નાગરિકોના સ્વાસ્થ્ય સાથેના કોઈપણ પ્રકારના ચેડા ચલાવી લેવાશે નહીં. ટ્રાફિકની તમામ ફરિયાદો માટે હવે એક જ નંબર કાર્યરત રહેશે. 1 ઓગસ્ટથી ટ્રાફિકની ફરિયાદો માટે કાર્યરત જૂની હેલ્પલાઇન નવા નંબર 112 સાથે સંકલિત થશે. હવે ટ્રાફિક સંબંધિત તમામ ટેલિફોનિક ફરિયાદો અને રજૂઆતો માત્ર 112 પર જ નોંધાવી શકાશે. કેન્દ્ર સરકારની ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ તમામ ઇમરજન્સી સેવાઓને એક જ છત નીચે લાવવાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. તાજેતરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે નાગરિકો ત્વરિત સહાય માટે 112 નંબર પર સંપર્ક કરી શકશે. ઉલ્લેખનીય છે કે હેલ્પલાઇન નંબર બદલાયો છે, પરંતુ ઓનલાઇન અને એપ આધારિત ફરિયાદો માટેના અન્ય તમામ માધ્યમો

યથાવત રહેશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ ભાવનગરના વેડાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે આજે વિવિધ સુવિધાઓ તેમજ વન્યજીવ સંરક્ષણ સંબંધિત કામગીરીની સમીક્ષા કરી. તેમણે ઉદ્યાનના અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ, સેવાઓ અને વિવિધ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી મેળવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, કેજીઆઈટી સાવલી. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, કેજીઆઈટી સાવલી. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KG Institute of Engineering and Technology, Savli.
4: पल है आपके

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ.

0: શ્રોતા મિત્રો, થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.
1: સાંભળો, શું તમે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
2: ભારત સરકાર કા
3: લક્ષ્ય એવમ શૌર્ય કી પહેચાન હૈ ભારતીય સેના, જલ થલ ગગન કી રક્ષા કા વરદાન હૈ ભારતીય સેના, હર સંકટ કા સમાધાન હૈ ભારતીય સેના, ભારત કા ગૌરવ હૈ સ્વાભિમાન હૈ ભારતીય સેના.
4: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને વર્ષ 2031 સુધી ચાલુ રાખવાનો કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ. સુરતના અંબિકા તાલુકામાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. આવતીકાલે અમદાવાદ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ. રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત. દેશમાં પહેલીવાર સુરતથી અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે જીવંત હૃદયનું પરિવહન કરાયું. જોર્ડનમાં યોજાયેલી જુનિયર જુડો ચેમ્પિયનશીપમાં નડિયાદના ખેલાડી પૂંજા ચરોલિયાએ કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને વર્ષ 2026-27થી 2030-31 સુધી ચાલુ રાખવા મંજૂરી અપાઈ છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ યોજના માટે 5 વર્ષના સમયગાળામાં 3,15,000 કરોડ રૂપિયાના નાણાંકીય ભંડોળ મંજૂર કરાયા છે. તેમણે કહ્યું કે આ મંજૂરી સરકારની એ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે કે ખેડૂતોની સમૃદ્ધિ રાષ્ટ્રની સમૃદ્ધિનો પાયો છે.
5: पीएम किसान योजना को और आगे एक्सटेंशन दिया गया है और इस प्रोग्राम में देश के किसानों को क्रॉप साइकिल के हिसाब से बेनिफिट दिया जाता है. साल में 3 बार 2,000 रूपये इनकम सपोर्ट दिया जाता है. इसमें पिछले 5 वर्षों में क्यूमुलेटिव डिस्बर्समेंट अभी करीब करीब 3,10,000 करोड़ रूपये का बेनिफिट किसानों के पास जा चुका है.
4: રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. દરમિયાન રાજ્યભરમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે, જ્યારે આવતીકાલે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદ અને આણંદમાં વરસાદનું રેડ એલર્ટ, તો કચ્છ, વાવથરાદ, પાટણ, મોરબી, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, ભરૂચ અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે જણાવ્યું.
6: आज के लिए गुजरात रीजन में एक्सट्रीमली हेवी और साथ में रेड अलर्ट और साथ ही सौराष्ट्र कच्छ रीजन में एक्सट्रीमली हेवी रेनफॉल साथ में रेड अलर्ट. फिशरमैन वार्निंग की बात करें तो आने वाले 3 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी इस वाली वेदर के साथ वो 45 से 55 और साथ में जो गश्ती विंड होगी वो 65 KPH के ऊपर रहने का पूर्वानुमान है और इसके साथ ही साउथ गुजरात कोस्ट के लिए लोकल प्रिकॉशनरी सिग्नल पोस्टर LC3.
4: દરમિયાન રાજ્યભરમાં આજે વાતાવરણમાં પલટો આવતા સાંજે 6 વાગ્યા સુધીમાં 99 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 11.46 ઇંચ જેટલો વરસાદ સુરતના અંબિકા તાલુકામાં નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 56% વરસાદ નોંધાયો. રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાનું પુનઃ આગમન થતાં જનજીવનને અસર થયાના અહેવાલ છે. કેટલીક જગ્યાએ પાણી ભરાયા છે તો કેટલાક જિલ્લામાં શાળા કોલેજ બંધ રાખવાની ફરજ પડી છે. સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જનજીવનને અસર થઈ છે, ત્યારે સંભવિત ભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા તેમને તૈયારીઓની સમીક્ષા કરવા આરોગ્યમંત્રી

0: પ્રફુલ્લ પાંચેરીયાએ સુરતમાં આપત્તિ નિયંત્રણ કક્ષની મુલાકાત લીધી. દરમિયાન તેમણે આફત સમયે નાગરિકોને અફવાથી દૂર રહેવા અપીલ કરી.
1: સોશિયલ મીડિયાની અંદર એક પણ વાત માનવી નહીં. માત્ર મીડિયા ચેનલો દ્વારા કલેક્ટર ઓફિસથી દર કલાકે જે માહિતી આપે છે કલેક્ટરશ્રી, એ માહિતીને જ માન્ય રાખવી, જેથી કરીને અફવાઓ ઉડાડનાર વિકૃતિ માનસિકના લોકો જે ઘણીવાર આવું કરતા હોય, પણ આવું કરશે તો એને બક્ષવામાં નહીં આવે.
0: સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ સાથે ડીસીપી અનુપમે લોકોને બિનજરૂરી બહાર ન જવા અપીલ કરી છે.
2: ભારી બારીશ કો ધ્યાન મેં રખતે હુએ પ્લીઝ એક જિમ્મેદાર નાગરિક બનીએ, ટ્રાફિક પોલીસ કા સહયોગ કરીએ, જો ભી પોલીસ આપકો કહેતી હૈ ઉસકો ફોલો કરીએ. યે આપકી સેફ્ટી ઓર સુવિધા કે લિયે હમ નહીં ચાહતે કે કોઈ ભી જાન માલ ઓર કોઈ ભી એસા ઇન્સિડેન્ટ બને જિસસે કિસી કો ભી કિસી પ્રકાર કી હાનિ રહે. અગર આપ એન્જોય કરને કે લિયે નિકલના ચાહતે તો એસી જગહ નિકલીએ જહાં પાની કા ભરાવ ના હો. જહાં પાની ભરાવ વહાં કૃપા કરકે અપની ઓર સાથ સાથ દૂસરો કી લાઇફ રિસ્ક મેં મત ડાલીએ.
0: વલસાડમાં ભારે વરસાદની આગાહીને લઈને અપાયેલા એલર્ટને પહોંચી વળવા શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમજ ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર ફરી સક્રિય થયું છે. જામનગરમાં વરસાદની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છે. કલેક્ટર પી બી પંડ્યાએ લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા અપીલ કરી છે. સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહીને પગલે અગરીયાઓને રણ વિસ્તારમાં ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. તો દેવભૂમિ દ્વારકાના ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. દરિયામાં 10-12 ફૂટના ઊંચા મોજા ઉછળવાની શક્યતાને પગલે જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. તો વાડીનારથી ઓખા સુધીના દરિયાકાંઠા વિસ્તાર માટે ખાસ ચેતવણી અપાઈ છે. બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવા અને હોડી સલામત સ્થળે બાંધવાની સૂચના અપાઈ છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વરસાદની શક્યતાને લઈને આગામી 2 દિવસ પાવાગઢ યાત્રા મોકૂફ રાખવા અપીલ કરાઈ છે. રાજ્યભરમાં થયેલા ભારે વરસાદ બાદ પાણીજન્ય કે વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ઘનિષ્ઠ કામગીરીઓ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યભરમાં આજે અનેક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. રાજ્યમાં સૌથી વધુ સુરત અને ભરૂચમાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરતમાં વરસાદનું જોર વધતા ભેદવાળ ખાડીએ જોખમી સ્તર વટાવી દેતા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની આશંકાને પગલે સમગ્ર વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે. ભરૂચ અને હાસોટમાં પણ 3-4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ આજે બપોર બાદ અનેક વિસ્તારમાં ભારે વરસાદને પરિણામે પાણી ભરાતા જનજીવન અસરગ્રસ્ત થયું હતું. ખેડા જિલ્લાના ડાકોર ખાતે ધોધમાર વરસાદ વરસતા ગોમતી નદીમાં નવા નીરની આવક થઈ હતી. તો બીજી તરફ ગળતેશ્વર, મહુધામ, અમદાવાદ, નડિયાદ, માતરમાં ભારે વરસાદને લીધે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. તાપી જિલ્લાના સોનગઢમાં ધોધમાર વરસાદ વરસતા રોડ પર નદી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. મહેસાણામાં ધીમી ધારે તો છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યાના અહેવાલ છે. તો ભાવનગર જિલ્લામાં સાંજ સુધીમાં 1.5 થી 2 ઇંચ, પાલિતાણા તાલુકામાં 2.5 ઇંચ અને ઘોઘામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની આગાહીને પગલે બનાસકાંઠા, તાપી, સુરત તેમજ વાવથરાદ વહીવટીતંત્ર દ્વારા આવતીકાલે 1 ઓગસ્ટના જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાના આદેશ અપાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ થયું છે. રાજ્યમાં વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 9 જિલ્લામાં 10,891 લોકોનું સ્થળાંતર કરાયું છે. આ સાથે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં 11 લોકોને બચાવાયા છે. બીજી તરફ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા રાજ્યમાં એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 33 ટુકડી તૈનાત કરાઈ છે. સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરવાની આશંકાને પગલે સ્થિતિને પહોંચી વળવા ભારતીય સેનાની 2 વિશેષ ટુકડી, બચાવ કાર્યના વાહનો, હોડી અને આધુનિક બચાવ સાધનો સાથે સુરત પહોંચી છે. આ ટુકડીને લિંબાયત વિસ્તારમાં તૈનાત કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાન સાહિત્યકાર મુનશી પ્રેમચંદની જન્મજયંતિ નિમિત્તે તેમને સાદર વંદન કર્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે ભારતીય સાહિત્ય જગતના શિરમોર ઉપન્યાસ સમ્રાટ મહાન સાહિત્યકાર મુનશી પ્રેમચંદની જયંતિએ ભાવપૂર્ણ વંદન કર્યા છે. રાજ્યની મહિલાઓ વોટર રેઝિસ્ટન્સ એટલે કે પાણીથી રક્ષણ આપે તેવા અવનવા આકારના કવર અને ગિફ્ટ બોક્સમાં ટપાલ દ્વારા દેશ વિદેશમાં રાખડીઓ મોકલી શકશે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણની તમામ મુખ્ય ટપાલ કચેરી, પેટા ટપાલ કચેરી તેમજ દૂરના ગામોમાં આવેલી શાખા ટપાલ કચેરીમાં વેચાણ માટે કવર અને બોક્સ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત રેલવે મેઇલ સર્વિસના કાઉન્ટર પર તેનું

0: વેચાણ કરાશે. રાજકોટ વેરાવળ લોકલ ટ્રેનમાં આગામી 2 ઓગસ્ટથી 2 વધારાના જનરલ કોચ જોડવામાં આવશે. મુસાફરોની સુવિધા અને ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેને રાજકોટ મંડળ દ્વારા આ નિર્ણય કરાતા ટ્રેનમાં હવે 11 જનરલ કોચ અને 2 લગેજ વેન કોચ એમ કુલ 13 કોચ સામેલ હશે. સુરતથી અમદાવાદ દેશમાં પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે જીવંત હૃદયનું પરિવહન કરાયું. અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદપ્રકાશે કહ્યું કે ભારતીય રેલવેએ આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી સફળતાપૂર્વક જીવંત હૃદયનું પરિવહન કર્યું છે. આ હૃદયનું પ્રત્યારોપણ અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે કરાશે. આ અત્યંત સંવેદનશીલ સમયબદ્ધ જીવનરક્ષક અભિયાન ભારતીય રેલવે, ગુજરાત રાજ્ય પોલીસ, રેલવે સુરક્ષા દળ અને તબીબી ટુકડી વચ્ચે સંકલનથી પાર પડાયું. રાજ્યના જુડો ખેલાડી પૂંજા ચરોલિયાએ એશિયન કેડેટ અને જુનિયર જુડો ચેમ્પિયનશીપ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગુજરાત રમતગમત સત્તામંડળ એસએજીએ સોશિયલ મીડિયા સંદેશમાં અંગે માહિતી આપતા જણાવ્યું કે જોર્ડનના અમ્માનમાં તાજેતરમાં યોજાયેલી આ સ્પર્ધામાં ખેલાડી પૂંજા ચરોલિયાએ 40 કિલો વજનવર્ગ શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. તેઓ હાલ ગુજરાત રમતગમત સત્તામંડળ અંતર્ગત હાઈ પરફોર્મન્સ સેન્ટર નડિયાદ ખાતે જુડો એકેડમીમાં તાલીમ લઈ રહ્યા છે. રાજ્યમાં આવતીકાલે યોજાનારી ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીની પરીક્ષા મોકૂફ રખાઈ છે. જીપીએસસી દ્વારા સોશિયલ મીડિયા સંદેશમાં જણાવાયું છે કે ઉમેદવારોની વિવિધ માધ્યમો દ્વારા મળેલી રજૂઆતોને ધ્યાને રાખીને આવતીકાલની પરીક્ષા મોકૂફ રહેશે. હવે સંબંધિત પરીક્ષા આગામી 9 ઓગસ્ટે યોજાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને વર્ષ 2031 સુધી ચાલુ રાખવાનો કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ. સુરતના અંબિકા તાલુકામાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. આવતીકાલે અમદાવાદ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ. રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત. દેશમાં પહેલીવાર સુરતથી અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે જીવંત હૃદયનું પરિવહન કરાયું અને જોર્ડનમાં યોજાનારી જુનિયર જુડો ચેમ્પિયનશીપમાં નડિયાદના ખેલાડી પૂંજા ચરોલિયાએ કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે up to 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: आइए दोस्तों, अब सुनते हैं जयमाला का शेष भाग.

0: श्रोताओं, गीत आपने सुना फिल्म लम्हे से, आवाजें लता मंगेशकर और हरिहरन की थी। गीत के बोल आनंद बख्शी के और संगीत शिव हरि का।
1: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા। હવે સાંભળીએ કે અને શિલ્પા રાવના સ્વરમાં અન્વિતા દત્ત ગુપ્તાની રચના, સંગીત વિશાલ શેખરનું, ફિલ્મ છે બચના એ હસીનો।

દોસ્તો, આપે સાંભળ્યું બચના એ હસીનો ફિલ્મનું ગીત. અત્યારે સાંજના 7:50 થવા આવી છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર.

0: આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર અને રાષ્ટ્રીય અપતટીય અન્વેષણ યોજનાને મંજૂરી આપી. પીએમ કિસાન યોજનાને 2030-31 સુધી ચાલુ રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. નીટ સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત. પીઓજેકેના હજારો વિસ્થાપિત લોકોએ જમ્મુમાં પાકિસ્તાનની સેનાના કથિત અત્યાચારો સામે વિરોધ પ્રદર્શન કર્યું. અને બેડમિન્ટનમાં ભારતની ઉન્નતિ હુડા અને તન્વી શર્માએ તાઇપેઈ ઓપનની સેમીફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય અપતટીય અન્વેષણ યોજના સમુદ્ર મંથનને મંજૂરી આપી છે, જેના નાણાકીય વર્ષ 2030-31 સુધી અમલીકરણ માટે 84,084 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ યોજનામાં અપતટીય અન્વેષણ મૂલ્ય શૃંખલામાં વ્યાપક હસ્તક્ષેપનો સમાવેશ થાય છે.
1: समुद्र मंथन भारत में ऑयल एंड गैस के एक्सप्लोरेशन और प्रोडक्शन का प्रोग्राम है. 84,000 करोड़ रुपीस का प्रोग्राम है. इसके दो कंपोनेंट है बड़े. तो पहला कंपोनेंट है ऑफशोर सीज़मिक डेटा एक्विजिशन, 28,000 करोड़ रुपीस का यह प्रोग्राम है. दूसरा कंपोनेंट

0: एक्सेलरेटेड ऑफशोर एक्सप्लोरेशन स्कीम, ये 43,200 करोड़ रुपीज का प्रोग्राम।
1: केन्द्रीय मंत्रिमंडळे ऊर्जा संग्रह प्रणालीओ સાથે તરતા સૌર ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટના વિકાસ માટે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના પીએમ એસએસવાયને મંજૂરી આપી. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ યોજનાને કુલ 5,070 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી અપાઈ છે. તેમણે કહ્યું કે આ યોજનામાં 5,000 મેગાવોટના તરતા સોલર ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટ્સનો વિકાસ કરવાની કલ્પના કરાઈ છે. આ યોજનાનો સમયગાળો 5 વર્ષનો રહેશે.
0: प्रधानमंत्री सूर्य सरोवर योजना में जितने वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में.
1: કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાને 2026-27થી 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 5 વર્ષના સમયગાળા દરમિયાન આ યોજના માટે કુલ 3,15,000 કરોડ રૂપિયાના નાણાકીય ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના દ્વારા ડીબીટી સિસ્ટમથી પાત્ર ખેડૂત પરિવારોને સમયસર અને પારદર્શક આવક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
0: पीएम किसान योजना को और आगे एक्सटेंशन दिया गया है और इस प्रोग्राम में देश के किसानों को क्रॉप साइकिल के हिसाब से बेनिफिट दिया जाता है. साल में 3 बार 2,000 रुपए इनकम सपोर्ट दिया जाता है. इसमें पिछले 5 वर्षों में क्यूमुलेटिव डिस्बर्समेंट अभी करीब करीब 3,10,000 करोड़ रुपए का बेनिफिट किसानों के पास जा चुका है.
1: કેન્દ્રીય મંત્રીમંડળે 2026-27થી 2030-31ના સમયગાળા માટે 36,441 કરોડ રૂપિયાના સંયુક્ત ખર્ચ સાથે ખેલો ઇન્ડિયા યોજના અને રાષ્ટ્રીય રમતગમત મહાસંઘો એએનએસએફને વધારાની સહાયને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ નિર્ણય યુવા વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટે રમતગમતની શક્તિનો ઉપયોગ કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.
0: कम्प्लीट एक कॉम्प्रिहेंसिव व्यू लिया जाएगा. स्टेडियम हो, इंफ्रास्ट्रक्चर हो, ट्रेनिंग का प्रोग्राम हो, न्यूट्रिशन प्रोग्राम हो, मेंटोरशिप हो, उन सब के ऊपर एक बहुत केयरफुली क्राफ्टेड प्रोग्राम बनाया गया है. 29,000 करोड़ रुपीस की ये स्कीम है 5 ईयर्स के लिए और ये सीधा वीविन करेगी ओलंपिक, पैरा ओलंपिक और आगे कॉमनवेल्थ गेम्स को होस्ट करने वाले हैं 2030 में भारत में, उन सब के साथ ये वीविन करेगी.
1: નીટ મુદ્દે વિદ્યાર્થીઓનો વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા બાદ સંસદના બંને ગૃહોને દિવસભર માટે સ્થગિત કરવામાં આવ્યા. જ્યારે પ્રથમ મુલતવી પછી લોકસભાની બેઠક મળી ત્યારે બપોરે 12 વાગે પ્રમુખ અધિકારી દિલીપ સેકૈયાએ જન્મ અને મૃત્યુની નોંધણી સુધારા વિધેયક 2026ને વિચારણા અને પસાર કરવા માટે હાથમાં લીધું. વિપક્ષના હોબાળા વચ્ચે ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે વિધેયક આગળ વધાર્યું. ગૃહમાં હોબાળા વચ્ચે વિધેયક કોઈપણ ચર્ચા વિના પસાર થયું. દરમિયાન સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ચર્ચામાં ભાગ ન લેવા બદલ વિપક્ષની ટીકા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું કે ભારતે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને મજબૂત બનાવવામાં સંયુક્ત રાષ્ટ્રને સતત ટેકો આપ્યો છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે આ ટેકો વિવિધ રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે, જેમાં યુએન શાંતિરક્ષા કામગીરીમાં તેના અનન્ય યોગદાનનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ યોગદાન 8 વખત યુએન સુરક્ષા પરિષદના ભારતના સભ્યપદમાં પણ પ્રતિબિંબિત થાય છે. મંત્રીએ કહ્યું કે દરેક કાર્યકાળમાં ભારતીય હિતના મુદ્દાઓને આંતરરાષ્ટ્રીય કાર્યસૂચિ પર મુકાયા છે, જેમાં સૌથી તાજેતરનો 2021-22નો કાર્યકાળ છે, જેમાં દરિયાઈ સુરક્ષા અને આતંકવાદ વિરોધી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં અટલ ઇનોવેશન મિશનના પાયાના ઇનોવેટર્સ સાથે વાતચીત કરી. બેઠક દરમિયાન રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે પાયાની નવીનતાઓ સમાજની જરૂરિયાતોને અનુરૂપ છે, કારણ કે તે સ્થાનિક અનુભવ, વૈજ્ઞાનિક વિચારસરણી અને વ્યક્તિગત સર્જનાત્મકતાને સામાજિક જવાબદારીની ભાવના સાથે જોડે છે. ભારતીય રિઝર્વ બેન્કે બલ્ક ડિપોઝિટ માટેના વ્યાજદરો અંગે સુધારેલી માર્ગદર્શિકા જારી કરી છે. એક સત્તાવાર સૂચના અનુસાર બેન્કોએ બલ્ક ડિપોઝિટ સહિત તમામ ડિપોઝિટ માટેના વ્યાજના દરો તેમની વેબસાઇટ પર અગાઉથી

સ્પષ્ટપણે દર્શાવવા પડશે. તેમણે આ પ્રકાશિત દરો અનુસાર વ્યાજ ચૂકવવાનું રહેશે. બેન્કો માટે દરેક કાર્યકારી દિવસે 10 મિનિટના ગ્રેસ સમય સાથે સવારે 10 વાગે બેન્કની વેબસાઇટ પર બલ્ક ડિપોઝિટ ચૂકવવાપાત્ર વ્યાજ દરો પ્રકાશિત કરવા ફરજિયાત રહેશે. આ એ પણ સુનિશ્ચિત કરશે કે બેન્કો ગ્રાહકો દ્વારા એક જ દિવસે જમા કરાયેલા સમાન રકમ માટે ભેદભાવ વિના બધી શાખાઓમાં સમાન વ્યાજદરો ઓફર કરે છે. દિલ્હીની એક અદાલતે આજે 2020ના દિલ્હી રમખાણો દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબી અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન અને અન્ય 4 લોકોને આજીવન કેદની સજા ફરમાવી છે. એડિશનલ સેશન્સ જજ પ્રવીણસિંહે ક્વોન્ટમ પર દલીલો સાંભળ્યા બાદ 5 આરોપીઓને સજા સંભળાવી છે. અદાલતે આ ગુનાને ખૂબ જ ગંભીર ઘટના ગણાવી હતી. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર પીઓજેકેના હજારો વિસ્થાપિત લોકોએ આજે જમ્મુમાં પાકિસ્તાની સેનાના કથિત અત્યાચારો સામે વિરોધ પ્રદર્શન કર્યું. તેઓ કેન્દ્ર સરકારને તેની મુક્તિ માટે કામ કરવા વિનંતી કરી રહ્યા હતા. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આ વિરોધ પ્રદર્શન સેવ અવર સોલ્સ એટલે કે SOS ઇન્ટરનેશનલ દ્વારા આયોજિત કરાયું હતું, જે પીઓજેકેના વિસ્થાપિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતે આજે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર પીઓજેકેમાં કહેવાતી ચૂંટણીઓ પાકિસ્તાની સ્થાપનાનો અપમાનજનક અસ્વીકાર છે. આજે બપોરે નવી દિલ્હીમાં મીડિયાને સંક્ષિપ્તમાં જણાવતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે પાકિસ્તાની સ્થાપના પીઓજેકેમાં શાંતિપ્રિય નાગરિકો સામે ક્રૂર બળનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે. તેમણે કહ્યું કે કાર્યવાહીમાં 40થી વધુ નાગરિકોના દુઃખદ મૃત્યુ થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બેડમિન્ટનમાં ભારતની ઉન્નતિ હુડા અને તન્વી શર્મા આજે તાઇપેઈ ઓપનના મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં પહોંચ્યા. તેઓએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રભાવશાળી વિજય મેળવ્યો. ઉન્નતિએ દેવિકા સિહાગને 23-21-21-16 સીધી રમતમાં હરાવીને અંતિમ 4માં સ્થાન મેળવ્યું. બીજી તરફ તન્વીએ 3 રમતની સ્પર્ધામાં થાઇલેન્ડની સુપાનિદા કાટેથોંગને 21-15-18-21-21-14 હરાવી હતી. ભારતીય મુક્કેબાજ પ્રીતિ પવાર અને અંકુશ પંઘાલ કોમનવેલ્થ ગેમ્સ 2026માં પોતપોતાના મુકાબલાના ફાઇનલમાં પહોંચી ગયા છે. પ્રીતિ આજે ગ્લાસગ્લોમાં ઝામ્બિયાની કેથરીન માપે સામે 5-0 વિજય મેળવીને મહિલા 54 કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં પ્રવેશ કર્યો. પુરૂષોની 80 કિલોગ્રામ સેમીફાઇનલમાં અંકુશ પંઘાલે કેનેડાના જોશુઆ ઓફોરી સામે 5-0 વિજય મેળવ્યો. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ IDF એ જણાવ્યું કે તેણે દક્ષિણ લેબનોનમાં બ્યુફોર્ટ રીજ નીચે અનેક ભૂગર્ભ ટનલ તોડી પાડી છે. સોશિયલ મીડિયા પર ઓપરેશનનો એક વિડીયો શેર કરતા IDF એ દાવો કર્યો હતો કે ટનલ નેટવર્ક એક સેન્ટ્રલ કમાન્ડ સેન્ટર તરીકે કામ કરતું હતું, જ્યાંથી સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહ ઇઝરાયેલી સૈનિકો અને નાગરિક પર હુમલાઓનું નિદર્શન કરતું હતું. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર અને રાષ્ટ્રીય અપતટીય અન્વેષણ યોજનાને મંજૂરી આપી. પીએમ કિસાન યોજનાને 2030-31 સુધી ચાલુ રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. નીટ સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત. અને બેડમિન્ટનમાં ભારતની ઉન્નતિ હુડા અને તન્વી શર્મા તાઇપેઈ ઓપનની સેમીફાઇનલમાં પહોંચ્યા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગે 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળશો. નમસ્કાર.